અર્ચના કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. ભક્તિ ગીતોના કાર્યક્રમમાં આરંભે સાંભળીએ મોરાર સાહેબની રચના અમરનાથજીના સ્વરમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નયન પંચોલીના સ્વરમાં કૃષ્ણ ભજન. અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળીએ તોરલની રચના, લલિતા ઘોડાદરાનો સ્વર.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 6:30 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ છીએ લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય શ્રદ્ધા. વક્તા ગિરિમા ઘરેખાન.
1: શ્રદ્ધા એટલે શું? વિશ્વાસનું ઉત્કૃષ્ટ સ્વરૂપ? ના, એનાથી પણ કંઈક વિશેષ. શ્રદ્ધા એટલે એ જે અશક્યને શક્ય બનાવે, જે અંધારામાં દીવો બને, જે પડતાને સંભાળી લે, મુશ્કેલીઓની ધોધમાર વર્ષામાં છત્રી બનીને રક્ષા કરે અને આફતોની આંધીમાં કવચ બનીને વીંટળાઈ વળે. શ્રદ્ધા એટલે એવું બળ જે વ્યક્તિને નિરાશાની ગર્તામાં પડતો બચાવી લે. મનુષ્ય જીવન બહુ જટિલ છે, અનેક વિટંબણાઓથી ભરેલું છે. દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે ડૂબતો માણસ તણખલું પકડે એમ માણસ કોઈ ને કોઈ આધાર શોધે છે. એ આધાર કોનો શોધે છે? એ એના ધર્મ, ઉછેર અને એની પોતાની શ્રદ્ધા ઉપર આધાર રાખે છે. એનો સહારો એક મૂર્તિ બની શકે, કાબાનો પથ્થર બની શકે કે એક ક્રોસ પણ બની શકે. ગુરુમાં શ્રદ્ધા હોય તો વ્યક્તિ બધું છોડીને ગુરુના શરણે જાય. પ્રખ્યાત ખ્રિસ્તી ભજનીક મહલિયા જેક્સન જણાવે છે કે ફેઇથ એન્ડ પ્રેયર્સ આર ધ વિટામિન્સ ઓફ ધ સોલ. મેન કેન નોટ લીવ ઇન હેલ્થ વિધાઉટ ધેમ. આપણા શ્રી વિવેકાનંદે પણ કહ્યું જ છે કે ઈશ્વરમાં શ્રદ્ધા એ કોઈપણ સમાજની સૌથી મોટી તાકાત છે. શ્રદ્ધા દરેકની વ્યક્તિગત બાબત છે. જ્યાંથી શ્રદ્ધાનું ક્ષેત્ર ચાલુ થાય ત્યાં બુદ્ધિએ અટકી જવું પડે છે. મહાન તત્વચિંતક સંત ઓગસ્ટીનના શબ્દો યાદ કરીએ તો, ફેઇથ ઇઝ ટુ બિલીવ વોટ યુ ડુ નોટ સી એન્ડ ધ રિવોર્ડ ઓફ ફેઇથ ઇઝ ટુ સી વોટ યુ બિલીવ. શ્રદ્ધા પુરવાર કરવાનો નહીં, અનુભૂતિનો વિષય છે. અન્ય લોકો જેને એક પર્વત જ ગણે છે, એ કૈલાસ પર્વત શ્રદ્ધાળુ માટે ભગવાન શંકરનું નિવાસસ્થાન છે. એક બરફના મોટા ઢગલામાં શ્રદ્ધાનું આરોપણ થાય એટલે અમરનાથ નામનું પવિત્ર શિવલિંગ બની જાય છે. એક ખાસ પથ્થર શાલિગ્રામ બનીને વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી લે છે. ગંગા નામની એક નદી પતિત પાવની બની જાય છે. શ્રદ્ધાનું જળ વહે તો યમુના નદી કૃષ્ણની પટરાણી બની જાય. ગાય નામના પ્રાણીમાં 33 કરોડ દેવતાઓના દર્શન થાય. આસ્થાનું વાવેતર થાય ત્યારે બિલી નામના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વાસ કરવા આવી જાય છે. પછી એ ભક્તની શ્રદ્ધા સાચી છે એ પુરવાર કરવાની જવાબદારી કુંવરબાઈના મામેરાની જેમ ઈશ્વરની થઈ જાય છે. શ્રદ્ધા હોય તો મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘાય તે ગિરિમ. અંધશ્રદ્ધા શબ્દ ઘણીવાર સાંભળવામાં આવે છે, પણ જે નથી માનતા એમને માટે તો

0: કોઈ પણ શ્રદ્ધા અંધ જ છે. બાકી તો શ્રી જલન માત્રીએ કહ્યું જ છે ને કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 39 અને 40માં શ્લોકમાં શ્રી કૃષ્ણે પોતે શ્રદ્ધાનો મહિમા ગાતા સ્પષ્ટ કરી દીધું છે કે સંશયાત્મા વિનશ્યતિ. એટલે દરેક માનવીમાં રહેલી શ્રદ્ધાની ભાવનાને શ્રદ્ધાથી નમન કરીએ અને કહીએ, યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્તે નમસ્તસ્તે નમસ્તસ્તે નમો નમઃ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા અંતર્ગત શ્રદ્ધા વિષય પર વાર્તાલાપ. વક્તા હતા ગિરિમા ગરેખાન.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે યોજાનારી 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ કરી અને અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગનો પ્રારંભ. રાજ્યભરમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 256 તાલુકાઓમાં ગઈકાલે હળવાથી અતિભારે વરસાદના અહેવાલ છે. વલસાડ જિલ્લામાં અને ખાસ કરી ઉમરગામમાં એક જ દિવસમાં ઇતિહાસમાં સૌથી વધુ 42.56 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારીના ચીખલીમાં 18 અને કહેગામમાં 17 તો અમદાવાદના મહેમદાવાદ અને ધોલકામાં 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના તાપી, સુરત, ડાંગ ભારે વરસાદને પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બંને કાંઠે વહી હતી, જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એક જ દિવસમાં 12,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા. દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 352 લોકોનું રેસ્ક્યુ કરાયું અને નવસારી તથા વલસાડમાં 22,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

0: હતા. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જૂજ અને કેલિયા જેવી સ્થાનિક નદીઓ અને બંધો છલકાયા હતા. અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોટા પાયે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ તૈનાત છે. સુરત શહેરમાં પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખી ત્યાં રાહત અને બચાવ કામગીરીમાં મદદરૂપ થવાના આશયથી છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ફાયર સ્ટેશન ખાતેથી એક વિશેષ રેસ્ક્યુ ટીમ તમામ જરૂરી સાધન સામગ્રી સાથે સુરત ખાતે રવાના કરવામાં આવી છે. છોટાઉદેપુર સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગેહલોતે વધુ માહિતી આપી હતી કે સુરતમાં પૂરની પરિસ્થિતિને પગલે છોટાઉદેપુરથી ખાસ રેસ્ક્યુ ટીમ અદ્યતન સાધનો સાથે રવાના થઈ છે. દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. અમદાવાદ જિલ્લામાં સતત નોંધાયેલા ભારે વરસાદને પરિણામે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસક્રોઝ સહિતના વિવિધ તાલુકાઓમાં આજે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના માટે ભોજન તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા, તબીબી વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. સાણંદ તાલુકામાં વિચરતી જાતિના 110 નાગરિકોનું સુરક્ષિત રક્ષણ કરાયું હતું. વિરમગામના આશરે 100 લોકોને શાળાના મકાનમાં આશ્રય અપાયો. ભારે વરસાદની પરિસ્થિતિમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જાહેર સુવિધા અને વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે અમદાવાદના આંબાવાડી ખાતે નિર્માણાધીન ઇમારતની દિવાલ ધરાશાયી થઈ હતી. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 20 વ્યક્તિઓને સહી સલામત બહાર કઢાઈ હતી. દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે નગરજનોને ઘરમાં રહેવા અપીલ કરી છે.
1: हो सके तो आप अपने बच्चों घर से बाहर ना जाने दें, हमारे जो वडील लोग हैं उनके घर से बाहर ना जाने दें, और आप भी बहुत अगत का काम हो, बहुत इम्पोर्टेंट काम हो तो ही आप बाहर जाइए, अदरवाइज आप घर में रहिए, जो वर्क फ्रॉम होम करिए, जिसके वजह से जो रोड के ऊपर ज़्यादा ट्रैफिक भी ना हो और आपको आने की ज़रूरत भी ना पड़े.
0: કલોલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ છે. વરસાદની પાણીની આવક થતાં રાજકોટ તાલુકાના આજી 2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી અમદાવાદ, સુરત, વડોદરા સહિત તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં આજે તમામ શાળા અને કોલેજો દરમિયાન રજા રહેશે. દરમિયાન ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચેના રેલવે પુલ પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચવાને કારણે સાવચેતીના પગલા તરીકે રેલ સ્ટાફિક સ્થગિત કરાયો છે, જેના પરિણામે વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ કરવામાં આવી છે. રાજ્ય વહીવટીતંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવાની અપીલ કરી છે. દરમિયાન પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.
2: તંત્રની તૈયારી, જિલ્લા જે કંટ્રોલ રૂમ છે, તાલુકા કંટ્રોલ રૂમ છે, ફાયર ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, પંચાયત ડિપાર્ટમેન્ટ છે, બધાને એલર્ટ મોડ ઉપર અમે રાખ્યા છે. કોઈ પણ જગ્યા પાણી ભરાવાનો પ્રશ્ન આવે અથવા કોઈ રોડ ઓવરટોપ થાય, ઇમિડિયેટલી એના ઉપર રેસ્પોન્સ કરવામાં આવે. સાથે સાથે વીજપોલ રિલેટેડ કોઈ સમસ્યા હોય એના માટે એમજીવીસીની ટીમને પણ અમે એલર્ટ કરી દીધા છે. નાગરિકોને ખાસ અપીલ છે, કારણ કે રેડ એલર્ટ જે છે એ દિલ્હીથી પણ આવ્યું છે. ભારે વરસાદ આવવાની જે શક્યતા છે એ ખૂબ વધારે છે. ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારમાં અલગ પ્રકારની તકલીફ ઊભી થઈ શકે છે.
0: રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદી સ્થિતિ અંગે હવામાન વિભાગ અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી માહિતી મેળવી હતી. દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના ધોળકા, અમદાવાદ, મહેસાણા જિલ્લાના વરસાદની સમીક્ષા કરાઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠાની સ્થિતિની પણ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ તમામ તંત્રને હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તમામ જિલ્લાઓ સાથે સતત હોટલાઇન સંપર્કમાં છે. દરમિયાન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ હોવાનું જણાવ્યું હતું.
3: તમામ રીતે મદદ કરવા માટે ફરજના ભાગરૂપે તૈયાર છે. કોઈ પણ જાતનો ગભરાટ રાખવાની કોઈ આવશ્યકતા નથી. તંત્ર આગળનું, અત્યારે ને પાછળનું જે કાંઈ થયું છે એના માટે તમામ પ્રકારની તૈયારીઓ એ ફિલ્ડ ઉપર પણ કરી રહ્યા છે અને ભવિષ્ય માટે આર્મી પણ પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થા તૈયાર રાખી છે.
0: વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ભારે તારાજી સર્જાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે વલસાડની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં પૂરની સ્થિતિ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. પૂરની સ્થિતિમાં એક જ દિવસમાં 12,376 લોકોને સ્થળાંતરિત કરવાની પડકારજનક કામગીરી સુપેરે નિભાવવા બદલ ટીમ વલસાડને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પૂરના પાણી ઓસર્યા બાદ યુદ્ધના ધોરણે સાફસફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય કેમ્પનું પૂરગ્રસ્ત વિસ્તારમાં આયોજન કરવા સૂચના આપી હતી. પૂર અસરગ્રસ્તોને ત્વરિત કેશડોલ્સ અને રાશનની કીટ મળી રહે

0: તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવા તાકીદ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ વલસાડ રેલવે સ્ટેશન અને ઓરંગા નદીની મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે ટ્રેનો રદ થતા વલસાડ રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોની મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા 17 જેટલા ઉચ્ચ અધિકારીઓની ફાળવણી વલસાડ જિલ્લામાં કરાઈ છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAT ફોલો કરશો.
0: રાજ્યમાં સતત પડી રહેલ ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે યોજાનાર 5 અલગ અલગ કેડરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ગૌણ સેવા પસંદગી મંડળે સ્પષ્ટ કર્યું કે મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓ નવી તારીખે યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને નવી તારીખ અને અન્ય સૂચનાઓ મંડળની સત્તાવાર વેબસાઇટ તથા જાહેર સૂચના દ્વારા જાણ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી નિગમની કુલ 157 બસોના રૂટ બંધ રહ્યા હતા, તેમજ 923 બસની ટ્રીપ રદ કરવી પડી હતી. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા અમદાવાદ મુંબઈ રૂટની વંદે ભારત સહિત 15 ટ્રેનો રદ કરાઈ હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ATSની ટીમે આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલ બિલાલ આબિદ શેરાના નિવાસસ્થાને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક પંચોની હાજરીમાં કરવામાં આવેલ તપાસ દરમિયાન ટીમે મહત્વના દસ્તાવેજો, સાહિત્ય અને તપાસને ઉપયોગી પુરાવા જપ્ત કર્યા હતા. અમદાવાદમાં જેતલપુરના નાઝ કેમ્પસ ખાતે બીજી ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્રષ્ટિહીન ખેલાડીઓની રમતગમત ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ નિર્માણ કરાયેલા કીપ રાઇઝિંગ સ્પોર્ટ્સ એરેના મેદાનનું ઉદ્ઘાટન એર માર્શલ પ્રકાશ દેસાઈએ કર્યું હતું. એરફોર્સ એસોસિએશન તરફથી પ્રીમિયર લીગના ગોલ્ડન બુટ ખેલાડી અને શ્રેષ્ઠ ટીમ માટે 3 આકર્ષક રોકડ પુરસ્કારો આપવાની જાહેરાત કરાઈ હતી. આ ટુર્નામેન્ટની પ્રથમ ઉદઘાટન મેચ TN બાયન્સ ટીમ અને 6th સેન્સ ઓફ બંગાળ ટીમ વચ્ચે રમાઈ હતી. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત લઈ ચાણસ્મા હારેજ રાધનપુર નવી રેલવે લાઇન પ્રોજેક્ટ માટે જરૂરી નાણાકીય ફાળવણી વહેલી તકે કરવાની રજૂઆત કરી હતી. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન કોરવાયું. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા કરાયેલ કામગીરી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે યોજાનાર 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ કરી અને અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા. પેપર લીક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ. આજે કેબિનેટ બેઠકમાં ફાસ્ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈના મુસદ્દા પર ચર્ચા. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બુકારેસ્ટના વિક્ટોરિયા પેલેસ ખાતે રોમાનિયાના પ્રધાનમંત્રી ઇલી બોલોજન સાથે વાતચીત કરશે. તેઓ રોમાનિયાના રાષ્ટ્રપતિ નિકુશર ડેન સાથે ભારત રોમાનિયા વ્યાપાર મંચને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ રોમાનિયાની સંસદની મુલાકાત લેશે, જ્યાં તેઓ સેનેટના પ્રમુખ મિર્સિયા અબ્રુડિયમ અને ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના પ્રમુખ સોરિન ગિન્ડેઝુ સાથે વાતચીત કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રોમાં સહયોગ માટે 3 કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગઈકાલે બુકારેસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમના રોમાનિયાના સમકક્ષ નિકુશર ડેન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત અને રોમાનિયા 7 દાયકાથી વધુ સમયથી ગાઢ અને સ્થાયી મિત્રતા ધરાવે છે, જે પરસ્પર વિશ્વાસ, આદર અને મજબૂત લોકોથી લોકોના સંબંધો પર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીકની ઘટના બાદ છેલ્લા 2.5 મહિનામાં અનેક પગલાં લેવાયા છે. ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ગઈકાલે રાત્રે એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સરકારની મુખ્ય જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે અને પરીક્ષાઓ તાત્કાલિક યોજાય.
1: મેને ફાસ્ટ ટ્રેક કોર્ટ કે લીએ વિભાગો કો નિર્દેશ દિયે થે. વિભાગો ને લગાતાર મહેનત કરકે દેર રાત મુજે મુસદ્દા ભી દે દિયા. ફાસ્ટ ટ્રેક કોર્ટ ઓર કઠોર સજા કે પ્રાવધાન કે સાથ કા યે મુસદ્દા કેબિનેટ મે ચર્ચા હોગી. કેબિનેટ કે સાથીઓ કે સુઝાવ કે બાદ ઉસકા અંતિમ રૂપ દિયા જાયેગા ઓર સોમવાર સે

0: संसद का दूसरा सप्ताह शुरू हो रहा है तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा।
1: દિલ્હી વડી અદાલતે જાહેર પરીક્ષા અન્યાયી ઉપાયો નિવારણ અધિનિયમ 2024 હેઠળના કેસોની સુનાવણી માટે તાત્કાલિક અસરથી એક નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી છે। એક નિવેદનમાં અદાલતે જણાવ્યું કે રાઉઝ એવન્યુ કોર્ટ ખાતે અધિકારી અનુ ગ્રોવર બાલિઘાની કોર્ટ જાહેર પરીક્ષા અધિનિયમ હેઠળના કેસોની સુનાવણી માટે ખાસ નિયુક્ત ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે કાર્યરત કરશે। આ પગલાંનો ઉદ્દેશ જાહેર પરીક્ષાઓમાં પેપર લીક સહિતના સંબંધિત કેસોનો ઝડપી નિર્ણય સુનિશ્ચિત કરવાનો છે। સરકારે સોશિયલ મીડિયા પર જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દર્શાવતો એક વિડીયો વાયરલ થયો હોવાનો દાવો ખોટો ગણાવ્યો છે। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે સ્પષ્ટતા કરી કે આ દાવો ભ્રામક છે। વાયરલ વિડીયો વાસ્તવમાં જગન્નાથપુરી રથયાત્રાનો છે અને તેનો જંતર મંતર પરના કોઈપણ વિરોધ પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી। સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં 26 દિવસ બાદ ગઈકાલે રાત્રે ઉપવાસ સમાપ્ત કર્યા। આ સમયે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ હાજર રહ્યા હતા। આ પહેલા વિવિધ રાજકીય પક્ષોના 65 સાંસદોએ તેમને ઉપવાસ સમાપ્ત કરવા અપીલ કરી હતી। શ્રી વાંગચુકે કહ્યું કે તેમણે અનેક મુદ્દાઓ પર લાંબી ચર્ચા વિચારણા બાદ આ નિર્ણય લીધો છે। તેમણે દરેકને કોઈપણ હિંસા અટકાવવા માટે સતર્ક રહેવાની અપીલ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને ડોક્ટરોની સલાહ મુજબ તેમની દિનચર્યાનું પાલન કરવા અપીલ કરી છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ શ્રી વાંગચુકની સારા આરોગ્યની કામના કરી। છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અમદાવાદ, સુરત, નવસારી અને વલસાડ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પાણી ભરાઈ ગયા છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી પૂરની સ્થિતિની સમીક્ષા કરી। અસરગ્રસ્ત જિલ્લાઓમાં 38,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। સાંભળીએ એક અહેવાલ।
2: भारी वर्षा के कारण दक्षिण गुजरात में स्थानिक नदियां और जूझ तथा केलिया सहित कई बांध उफान पर है, जिससे नवसारी, वलसाड और सूरत में बाढ़ जैसी स्थिति उत्पन्न हुई है। प्रभावित जिलों में व्यापक राहत और बचाव अभियान जारी है। पिछले 24 घंटों के दौरान प्रभावित क्षेत्रों से हजारों फंसे हुए नागरिकों को सुरक्षित स्थानों और राहत शिविरों में पहुँचाया गया है। अहमदाबाद, सूरत और वडोदरा सहित राज्य के अधिकतर जिलों में आज सभी स्कूल और कॉलेज बंद रहेंगे। राज्य प्रशासन ने नागरिकों को अनावश्यक यात्रा से बचने और केवल आधिकारिक सूचनाओं पर ही विश्वास करने की अपील की है। अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abadને ફોલો કરશો। આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં ગઈકાલે 6ના મોત થતાં મૃત્યુઆંક વધીને 47 થયો છે। રાજ્યના 11 જિલ્લામાં પૂરથી 7.21 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। 103 રાહત શિબિરોમાં 24,000થી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને 255 રાહત વિતરણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે। ગૃહમંત્રાલય દેશભરમાં ચોમાસાની સ્થિતિ પર સક્રિયપણે નજર રાખી રહ્યું છે। મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારે વરસાદથી ઉભા થયેલા પડકારોનો સામનો કરવા અસરગ્રસ્ત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે। ગૃહમંત્રાલયનો ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્રો અને જિલ્લા કટોકટી કામગીરી કેન્દ્રોને સમયસર ચેતવણીઓ આપવા હવામાન વિભાગ, કેન્દ્રીય જળ આયોગ અને રાષ્ટ્રીય મહાસાગર માહિતી કેન્દ્ર સહિત અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહ્યું છે। સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ ઓડિશાના દરિયાકાંઠેથી લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કુશાનું સફળતાપૂર્વક પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું। સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રથમ પરીક્ષણ ઉચ્ચતમ હવાઈ હુમલાને મિસાઇલ સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યા। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સિદ્ધિ માટે DRDO અને અન્ય ભાગીદારોને અભિનંદન પાઠવ્યા છે। ઓડિશાના પુરીમાં આજે વિશ્વ પ્રસિદ્ધ બહુધા યાત્રા નીકળશે, જે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શનની શ્રી ગુંડીચા મંદિરથી શ્રી જગન્નાથ મંદિર સુધીની ઔપચારિક પરત યાત્રા છે। આ પવિત્ર આધ્યાત્મિક ઉત્સવમાં ભાગ લેવા દેશ વિદેશમાંથી લાખો ભક્તો એકઠા થયા છે। પુરૂષોની ક્રિકેટમાં ભારતે ગઈકાલે સાંજે હરારેમાં 3 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું। વૈભવ સૂર્યવંશીના 19 બોલમાં 50 રનના શાનદાર પ્રદર્શનની મદદથી મુલાકાતી ટીમે 126 રનનો લક્ષ્યાંક 17.2 ઓવરમાં સરળતાથી પ્રાપ્ત કરી લીધો। શ્રેણીની બીજી મેચ આવતીકાલે તે જ સ્થળે રમાશે।

0: છે. 23મા કોમનવેલ્થ ગેમ્સનું સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો છે. 10 દિવસના આ કાર્યક્રમમાં 74 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય ટીમે મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેનના નેતૃત્વમાં તિરંગો લહેરાવતા મેદાનમાં કૂચ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ છે. અને અંતમાં મુખ્ય સમાચાર, માફ કરશો, હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ રાજ્યમાં અતિભારે વરસાદના સમાચારો તસવીર સાથે પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, ઉમરગામમાં 38 ઇંચ. નવગુજરાત સમયે લખ્યું, રાજ્યમાં બારે મેઘખાંગા, દક્ષિણ ગુજરાતમાં જળ તાંડવ. સંદેશે પ્રથમ પાને દક્ષિણ ગુજરાતમાં જળપ્રલયના સમાચાર છાપ્યા છે. આ સાથે ગુજરાત સમાચારની અન્ય હેડલાઇનમાં, પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે, વિદ્યાર્થીઓનું ભાવિ અમારી પ્રાથમિકતા, મોદી વાંચવા મળી રહી છે. સ્થાનિક સમાચારોમાં અમદાવાદમાં 28 વર્ષ બાદ 11 ઇંચ વરસાદ, વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા, જનજીવન ખોરવાયાના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અમેરિકાની સેનાએ ઈરાન પર સતત 13મી રાત્રે હુમલા કર્યા છે. સેનાના નિવેદન મુજબ આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સમુદ્રધુનીમાંથી પસાર થતા નાવિકો અને વાણિજ્યિક જહાજો પર ઈરાનના હુમલાની ક્ષમતાને નબળો પાડવાનો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા. પેપર લીક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ. આજે કેબિનેટ બેઠકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈના મુસદ્દા પર ચર્ચા. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. જાણી લઈએ આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. 8:15 વંદે માતરમ એક જય ઘોષ. 8:30 ચિત્રલોક કાર્યક્રમ આપ માણી શકશો. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 9:30 આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 ધૂમ મસ્તી ધૂમ. 11:02 કાર્યક્રમ દિલ સે. 11:30 તરન્નુમ. 12:05 યાદો કી મહેફિલ. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1 વાગે સુરીલા સફર. 2 વાગે વંદે માતરમ એક જય ઘોષ. 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ માણશો. 4 વાગે પિટારા ગીતો ભરી કહાની. 5 વાગે સરગમ. 5:30 સુરીલી સાંજ. 6 વાગે સુરીલા સફર. 7 વાગે કાર્યક્રમ જયમાલા. 8 વાગે આપ સાંભળશો હવા મહલ, હાસ્ય નાટિકા બહાદુરી. 8:15 ચિત્રલોક ગાને નયે જમાને કે. રાત્રિના 9 વાગે કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગે છાયા ગીત. 10:30 ઢલતી જાહેરાત. તો આ હતા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.
3: એક પ્રકાર થી PM જય અબ ગરીબો કે જય બન ગઈ દેશ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555

0: કોલ કરો.
1: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્ય ઘર.
3: હેલો
4: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
3: ફરીથી
4: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
3: 10 લાખ આપી દો, બચી જશો.
5: સર, આટલા ક્યાંથી?
3: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
5: સર, 2 લાખ?
6: શું થયું પપ્પા?
5: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
4: અરે,
5: કાપી નાખ્યો.
6: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
5: ફ્રોડ?
6: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
7: તો પૈસા ગુમાવશો.
8: આરબીઆઈ કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
9: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: ચિત્રલોક કાર્યક્રમને આપીએ થોડો વિરામ. સ્ટુડિયોની ક્લોકમાં 9 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે કાર્યક્રમ, પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડીદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અનુરૂપ ગુજરાતના સીઈઓ પ્રતીક્ષાબેન ગોળવણી આપણી સમક્ષ છે. તો શરૂ કરીએ આપણી વાતચીત. નમસ્તે પ્રતીક્ષાબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: પ્રતીક્ષાબેન, આજે આપ શ્રોતાઓની સમક્ષ શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો?
3: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું. પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું.
2: શેના વિશેનો અભિપ્રાય?
3: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિષય. તમને ખબર છે ના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ. શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ. પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી.
2: ઓ, ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
3: એ જ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે. પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો. રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે
2: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
3: બિલકુલ. અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્નો તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસ સમયનો અભાવ છે. એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ.
2: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
3: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલે છે, જેની નોંધણી ચાલુ જ છે. કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે. પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivaha.com. પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે. એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
3: શ્રોતાઓ, કાર્યક્રમ

0: ક્રમમાં આવવાની ઘણા લાભ છે. કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય, અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે.
1: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા. પ્રતિક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
0: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે. અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય. છોકરીઓ 199+ GST ભરવાના રહી છે, છોકરાઓ 299+ GST ભરવાના રહી છે. બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે.
1: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે. પ્રતિક્ષાબેન, તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર.
0: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. પ્રસારણ 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે જોડાઈએ ચિત્રલોક કાર્યક્રમના શેષ ભાગ સાથે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की। तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबंधित प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: प्रस्तुत छे मुख्य समाचार।
2: नमस्कार, प्रस्तुत छे अत्યારના મુખ્ય સમાચાર। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું। રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી। નાયબ મુખ્યમંત્રી હરસંઘવી વલસાડની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી નિગમની કુલ 157 બસોના રૂટ બંધ રહ્યા। રાજ્યભરમાં ભારે વરસાદના પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે યોજાનાર 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ। શેરબજારમાં કારોબારની શરૂઆતમાં સેન્સેક્સમાં 700 અને નિફ્ટીમાં 200 અંકોનો ઘટાડો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે। ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા। પેપર લીક પર પ્રધાનમંત્રી મોદીનો વિડીયો સંદેશ, આજે કેબિનેટ બેઠકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈના મુસદ્દા પર ચર્ચા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ। સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા। પ્રધાનમંત્રીએ સોનમ વાંગચુકને ડોક્ટરની સલાહ મુજબ તેમની દિનચર્યાનું પાલન કરવા અપીલ કરી। દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું હોવાનો અને વિદ્યાર્થીની માતાની ફરિયાદ છતાં પોલીસે FIR નોંધવાનો ઇન્કાર કર્યો હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટને રદિયો આપતા સરકારે તેને ખોટી ગણાવી। દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી। ભારત એ એક મુક્ત, સમાવિષ્ટ, પારદર્શક અને નિયમ આધારિત બહુપક્ષી વેપાર પ્રણાલી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયમ લીગનો પ્રારંભ થયો અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું। તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર। અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો। નમસ્કાર।
3: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે। 10:02 થઈ રહી છે। પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ગીતોનો। સૌપ્રથમ માણીએ સચિન લીમિયેના સ્વરમાં ગીત।

સાધના સરગમના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા આ ગીત. આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 10:30 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. શ્રોતા મિત્રો, અત્યારના વરસાદી વાતાવરણને જોતા કેટલીક ટ્રેનનું કેન્સલેશન થયું છે તેના વિશેની નોંધ લઈએ. ટ્રેન નંબર 12901 દાદર અમદાવાદ ગુજરાત મેલ જે કેન્સલ થયેલ છે. 12934 33 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી. ટ્રેન નંબર 12932 31 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર. ટ્રેન નંબર 22962 અને 22961 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વંદે ભારત. અને ટ્રેન નંબર 82902 અને 82901 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ તેજસ એક્સપ્રેસ કેન્સલ થયેલ છે જેની નોંધ લેવી. પ્રસ્તુત છે કાર્યક્રમનું પહેલું ગીત દિલ સે ફિલ્મનું, સુખવિંદર સિંઘ અને સપના અવસ્થીનો સ્વર છે. સંગીત AR રહેમાનનું, બોલ છે ગુલઝારના.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. તાજેતરની માહિતી અનુસાર પ્રસિદ્ધ પર્યાવરણવિદ અને શિક્ષણવિદ સોનમ વાંગચુકે લદ્દાખના હક્કો અને પર્યાવરણની સુરક્ષા તેમજ અન્ય મુદ્દાઓ માટે નવી દિલ્હીમાં લાંબા સમય સુધી ભૂખ હટાર કરી હતી અને 26 દિવસના તેમના આ અનશનનો યુનિયન મિનિસ્ટરની હાજરીમાં અંત આવ્યો છે. આવી જ માહિતીઓ સાથે સાંભળીએ ફરી એક ગીત, યે દિલ લગી ફિલ્મનું લતા મંગેશકર, કુમાર સાનુ અને સાથીદારોનો સ્વર છે, સંગીત દિલીપ સેન અને સમીર સેનનું.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.
3: દેશ

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: શ્રોતા મિત્રો, સાંભળીએ હવે દિલ તો પાગલ હૈ ફિલ્મ ગીત. લતા મંગેશકર, ઉદિત નારાયણનો સ્વર છે, સંગીત ઉત્તમ સિંહનું, બોલ છે આનંદ બક્ષીના.

શ્રોતા મિત્રો, ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ, બાઘી ફિલ્મનું. મીત બ્રોઝ અને મોનાલી ઠાકુરનો સ્વર છે, સંગીત મીત બ્રોઝનું, બોલ છે કુમારના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે થોડીક ક્ષણોમાં અત્યાર સુધીના સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે યોજાનારી 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાની જાહેરાતને દેશની શિક્ષણ પ્રણાલી માટે એક સીમાચિહ્નરૂપ ગણાવી. પશ્ચિમ એશિયામાં વૈશ્વિક ઉર્જા પુરવઠા અંગેની ચિંતાઓને પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ મે મહિના બાદ પહેલીવાર પ્રતિ બેરલ $100 પાર. ફાન્સે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધને મંજૂરી આપી. દક્ષિણ પશ્ચિમ ફાન્સમાં જંગલમાં લાગેલી આગને કારણે 20,000થી વધુ સ્થાનિકો અને પ્રવાસીઓનું સ્થળાંતર કરાયું. લખતર તાલુકાના ઓળક ગામે પૂરમાં ફસાયેલા 27 લોકોનું વહેલી સવારે રેસ્ક્યુ કરાયું. મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યસભા સાંસદ મયંક નાયકે સેવાલય હેલ્પલાઇન શરૂ કરી. ગાંધીનગરના વાવોલ રેલવે સ્ટેશન અંડરપાસમાં પાણી ભરાયા. લોકોને ત્યાંથી પસાર ન થવા માટે અપીલ કરાઈ. અને 23મા કોમનવેલ્થ ગેમ્સનો સ્કોટલેન્ડના ગ્લાસગોમાં પ્રારંભ. ભારતીય ટીમે મીરાબાઈ ચાનુ અને લોવલીના બોર્ગોહેનના નેતૃત્વમાં ત્રિરંગો લહેરાવતા મેદાનમાં કૂચ કરી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આકાશવાણીના તરંગો પર. આપ સાંભળશો આપનો મનપસંદ કાર્યક્રમ દિલ સે. મિત્રો, સંગીતમાં જ્યારે તબલાની થાપ પડે છે ત્યારે ગીત માત્ર કાનને નહીં પણ સીધું હૃદયને સ્પર્શે છે. આજે દિલ સે કાર્યક્રમમાં આપણે એવા ગીતો સાંભળીશું જેમાં તબલાના તાલનું સૌંદર્ય સોળે ખીલા કળાએ ખીલી ઉઠ્યું હોય. ચાલો શરૂઆત કરીએ. કહેરવા તાલ પર આધારિત આ ગીત છે. આ ગીતમાં અશોક કુમાર ગાયનની સાથે

સાથે તબલાના અને કથકના બોલ એટલે કે પઢંત પણ કરે છે અને સુંદર કવિતાને ટુકડા વગાડીને અદ્ભુત નૃત્ય આ ગીતમાં બતાવ્યું છે. ફિલ્મ છે ખૂબસૂરત. ગાયક આશા ભોંસલે અને અશોક કુમાર. સંગીત આર ડી બર્મન અને શબ્દ છે ગુલઝારના.

હવે પછીનું ગીત છે. આ ગીતમાં તબલાની ધીમી લય અને નૃત્યના પ્રદર્શનને આ ગીત સંપૂર્ણ અનુરૂપ છે. આમાં મુખ્યત્વે રૂપક તાલ અને દીપચંદી તાલ પર આ ગીત આધારિત છે. ગીતના ભાગોમાં તબલાના બોલ એટલે કે ઠેકા સ્પષ્ટ સંભળાય છે. માણીશું ફિલ્મ ગાઈડનું આ ગીત, જેના ગાયિકા છે લતા મંગેશકર, સંગીત આપ્યું છે SD બર્મન અને ગીતકાર છે શૈલેન્દ્ર.

હવેના ગીતમાં તબલાના તાલ અને મોહમ્મદ રફીના કંઠે જાણે ગવાયેલું આ ગીતમાં મધુબનનું આખું વાતાવરણ જીવન થઈ ગયું છે. તો ચાલો આજે શાસ્ત્રીય સૂર અને તબલાના તાલની સંગત સાથે સંગીતના રંગમાં રંગાઈએ. ફિલ્મ છે કોહિનૂર, ગાયક મોહમ્મદ રફી, સંગીત આપ્યું છે નૌશાદે અને શબ્દો છે શકીલ બદાયુનીના.

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તબલાના તાલને અનેક રીતે વગાડવામાં આવે છે. આ ગીતમાં તબલાના તાલનું અદ્ભુત મિશ્રણ છે. ફિલ્મ મુઘલે આઝમનું આ ગીત ગીતમાં જ્યારે તબલાની થાપ અને નૃત્યની લય એક સાથે મળે છે ત્યારે મથુરાના ઘાટ પર આપણું મન પહોંચી જાય. આ ગીતમાં સ્વર આપ્યો છે લતા મંગેશકરે. સંગીત નૌશાદ અને ગીતકાર છે શકીલ બદાયુની.

આગી છે ફિલ્મ દિલ હી તો હૈમાંથી, ગીતમાં 16 માત્રાનો તીન તાલ છે. તબલા અને સૂરની આ જુગલબંધી મનને ખૂબ આનંદ આપે છે. ગાયક છે મન્નાડે, સંગીત છે રોશન અને શબ્દ છે સાહેર લુધિયાનવીના.

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે તબલાની સુંદર થાપ અને તેના પર આધારિત યાદગાર હિન્દી ફિલ્મોની સફર માણી. દિલ સે કાર્યક્રમમાંથી હવે રજા આપશું. ફરી મળીશું નવા વિષય સાથે, નવા સંગીત સાથે. સાંભળતા રહો દેશની સુરીલી ધરકન વિવિધ ભારતી. શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજના કાર્યક્રમ તરન્નુમમાં આપ સૌનું સ્વાગત છે. કાર્યક્રમ તરન્નુમમાં માણીશું કેટલાક એવા ગીતો જે સમયને આપણા સંગીતમય બનાવશે. સંગીતકાર ઉપીનયનની જાદુઈ ધૂન, આશા ભોંસલેના મધુર અવાજમાં સાંભળીએ ફિલ્મ કિસ્મતનું આ ગીત. આ ગીતની ખાસિયત તેની હળવી સંગીત રચના અને ગાયકીની અદા છે. સાંભળીએ આ મધુર રચના.

પંડિત પન્નાલાલ ઘોષ, જન્મ 24 જુલાઈ 1911 રોજ બાંગ્લાદેશના બારિસાલ એટલે કે બારાસાત ખાતે થયો હતો. તેઓ ભારતના પ્રખ્યાત વાંસળીવાદક અને સંગીતકાર હતા. તેઓ અમાલ જ્યોતિ ઘોષ તરીકે પણ જાણીતા છે. અને વાંસળીને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં મુખ્ય સ્ટેજ કન્સર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે સ્થાપિત કરવાનો શ્રેય પન્નાલાલ ઘોષને જાય છે. તેમના કુટુંબમાં તેમના પિતા અક્ષય કુમાર ઘોષ એક પ્રખ્યાત સિતારવાદક હતા અને ગુરુમાં તેઓ મહાન સંગીતકાર ઉસ્તાદ અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા અને મેહર ઘરાના સાથે જોડાયેલા હતા. સમય થયો છે એક ગીતનો. ફિલ્મ છે મધુમતી, સ્વર આપ્યો છે લતા મંગેશકર, સંગીત છે સલીલ ચૌધરી અને શબ્દરચના છે શૈલેન્દ્રની.

ભારતના ખ્યાતનામ બંસરી વાદક, એક સંગીત પ્રેમી કુટુંબમાં જન્મ. એમણે બચપનથી જ સંગીત અને વ્યાયામ પ્રત્યે જબરું આકર્ષણ. 9 વર્ષની ઉંમરે એમણે બંસરીવાદન શરૂ કર્યું. સંગીતની તાલીમ તેમણે કોલકાતામાં ન્યૂ થિયેટર્સ ફિલ્મ કંપનીમાં જોડાયા પછી ખુશી મહંમદ અને ગિરજાશંકર ચક્રવર્તી પાસે મેળવી હતી. સમગ્ર ભારતમાં બંસરી પર શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પ્રથમ એમણે જ આપવાના શરૂ કર્યા. તે સ્વર અને અદ્ભુત પર સ્વર પર અદ્ભુત કાબુ અને પ્રત્યેક રાગ શુદ્ધ રૂપે વગાડતા. હવે પછીનું ગીત આવીશું, ફિલ્મ આર પાર. સ્વર છે ગીતા દત્ત, સંગીત છે ઓપી નૈયર અને શબ્દરચના છે મજરૂ સુલતાનપુરીની.

શ્રોતા મિત્રો, આજે આપણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વાંસળીને એક નવી ઓળખ અને ગરિમા અપાવનાર મહાન કલાકાર પંડિત પન્નાલાલ ઘોષને યાદ કર્યા. દીપાવલી, જયંત અને ચંદ્રમૌલી જેવા મધુર રાગોના સર્જક એવા ઘોષબાબુનું સંગીત ક્ષેત્રે યોગદાન હંમેશા યાદગાર રહેશે. આકાશવાણીના માધ્યમથી પંડિતજીના આ અમર સુરને આપણા સૌ વતી વંદન. સમય થયો છે ગીતનો. ફિલ્મ છે આઈ મિલન કી બેલા, સ્વર લતા મંગેશકર અને મોહમ્મદ રફી, સંગીત છે શંકર જયકિશન અને ગીતકાર છે શૈલેન્દ્ર.

શ્રોતા મિત્રો, એક અગત્યની જાહેરાત. ભારતીય રેલમાં તારીખ 24/7/2026 એટલે આજના દિવસે નીચે પ્રમાણેની ટ્રેન કેન્સલ થયેલ છે. ટ્રેન નંબર છે 12901 દાદર અમદાવાદ ગુજરાત મેલ, 12934/33 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી, 12932/31 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર, 12962/61 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વંદે ભારત, 82902/901 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ. હવે પછીનું ગીત છે ફિલ્મ ઝૂક ગયા આસમાન, સ્વર છે લતા મંગેશકર, સંગીત શંકર જયકિશન અને ગીતકાર છે હસરત જયપુરી.

હવે પછીનું ગીત છે ફિલ્મ આઝાદ, સ્વર લતા મંગેશકર અને ઉષા મંગેશકર, સંગીત સી રામચંદ્ર અને શબ્દ છે રાજેન્દ્ર કિશનના.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંભળીશું એક સંદેશ.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક, જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
0: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંભળશું બરાબર 12 વાગે અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

માં જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારમાં ઘર તથા દુકાનમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું. આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. ખેડા જિલ્લાના માતર પાસે કાર ગરનાળામાં ખાબકતા અમદાવાદના એક પરિવારના ચારના મોત, બેને બચાવાયા. પાણીની આવક વધતા જેતપુર તાલુકાનો સુરવો ડેમ 70% ભરાયો. રાજ્યમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે SGFI રમત સ્પર્ધા મોકૂફ રખાઈ. જામનગરના વિવિધ વિસ્તારમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ડાંઢા ગામની નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ. કચ્છમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન. સૌથી વધુ રાપરમાં 3 ઇંચ, જ્યારે ભચાઉમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અમદાવાદમાં ભરાયેલા પાણીના નિકાલ માટે આર્મીની 6 ટીમની મદદ લેવાશે. સાથે જ ઓરિસ્સાથી બોલાવાયેલ 2 NDRFની ટીમને પણ અમદાવાદ ડિપ્લોય કરાઈ. મહીસાગરમાં મોડી રાતથી વરસાદી માહોલ. કડાણા ડેમમાં નવા નીરની આવક થઈ તો તંત્ર દ્વારા તમામ શાળામાં રજા જાહેર કરાઈ. પંચમહાલમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો. રેડક્રોસ સોસાયટી દ્વારા 500 મુસાફરને નિઃશુલ્ક ફૂડ પેકેટ અપાયા. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય રમતવીરને સોશિયલ મીડિયા સંદેશ મારફતે શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. બરાબર 12:05 અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ. સહિયર મહિલાઓ માટેનો કાર્યક્રમ પ્રસારિત કરીશું બરાબર 12:30. સુરીલા સફર બપોરે 1:00. વંદે માતરમ એક જયઘોષ બપોરે 2:00. ગુજરાતી સુગમ ગીતો પ્રસારિત થશે બરાબર 2:35.

पिटारा गीतों भरी कहानी जिंदगी की यही रीत है। અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ પિટારા, સાંજે 5 વાગે સરગમ કાર્યક્રમ, 5:30 સુરીલી સાંજ, ગુજરાતી ફિલ્મી અથવા તો ગેરફિલ્મી ગીતો, સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ બરાબર 6 વાગે, 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ જયમાલા,

0: બરાબર 8 વાગે મુંબઈ કેન્દ્ર પરથી હવામહેલ ઝરોખા અંતર્ગત માણીશું દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો, સાથે સાથે નવા ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપકે લીએ બરાબર 9 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું. ફિલ્મ સંગીત 9:30, છાયા ગીત 10 વાગે અને ઢલતી જાહેરાત 10:30 અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. આ હતી અમારી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. સાંભળીશું એક સંદેશ.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, KYC અપડેટના મેસેજને અવગણશો નહીં, તરત KYC અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું

0: સૌથી નવું પ્રમાણ બતાવો, ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો, તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, યાદો કી મહેફિલ કાર્યક્રમને વિરામ આપીએ. બરાબર 12:30 મિનિટે માણીશું મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, શુક્રવારના વાગ્યા છે 12:30 ને મળવાનો સમય થઈ ગયો છે. આજ છો અમારા માટે આપ ખાસ ને એટલે જ જોવડાવી નથી આપને રાહ. તો આપને જલ્દી જલ્દી મળવા આવી ગઈ છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, આમ તો 12:30 વાગ્યા છે એટલે લંચ ટાઈમ તો થઈ જ ગયો કહેવાય, નહીં?
1: હા તો અલ્પા, આપણા અમુક શ્રોતા મિત્રોનો તો રેગ્યુલર પ્રોપર લંચ ટાઈમ છે અને એ લોકોએ આ વાત આપણને જણાવી પણ છે કે એ લોકો જમતા જમતા સહિયર કાર્યક્રમ સાંભળે છે. હવે અલ્પા, તમે જમવાનું યાદ કરાવ્યું ને તો એમની તો ખબર નહીં પણ મને ભૂખ લાગી ગઈ છે, બોલો.
0: અચ્છા લિપિ, તો મને એમ કહો કે તમને પાઉંભાજી ભાવે?
1: ઓહો અલ્પા, પાઉંભાજી તો મારી ફેવરિટ પસંદીદા વાનગી છે. પણ અલ્પા, કેમ આજે પાઉંભાજી યાદ કરી તમે? ક્યાંક તમે આ યમી યમી આઈટમ લાવ્યા તો નથી ને?
0: લિપિ, કહેતા હો તો આપું, બોલો.
1: વાવ, યુ આર સો ગ્રેટ અલ્પા. આ સાંભળીને તો મારી ભૂખનું લેવલ છે ને આમ ઓર હાઈ થઈ ગયું છે અને મોમાં પાણી પણ આવી ગયું.
0: અરે અરે અરે, પણ મેં ક્યાં કીધું કે લિપિ હું પાઉંભાજી આપું છું?
1: શું તો પછી? અરે તમે કીધું તો ખરું કે તું કહેતી હોય તો આપું.
0: અરે હા હા હા, પણ આઈ મીન ટુ સે કે પાઉંભાજી વિશે થોડી ઇન્ફોર્મેશન આપું.
1: ઓહ, મારો તો બધો જ મૂડ અહીંયા ડાઉન થઈ ગયો, બોલો. ખેર, કઈ વાંધો નહીં, જે વાનગી મને આટલી બધી ભાવે છે એના વિશે જાણવાનું પણ મને ગમશે.
0: તો યે હુઈ ના બાત. મિત્રો, પાઉંભાજીની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ અને ક્યારે થઈ એ જાણવું હોય તો જરા ઇતિહાસમાં નજર કરવી પડશે. 1860ના દાયકાની આ વાત છે. એ વખતે અમેરિકામાં અશાંતિ, અરાજકતા અને ભયનો માહોલ હતો, કારણ કે ત્યાં અંદરોઅંદર ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.
1: એ વખતે અમેરિકા કપાસનું સૌથી મોટું ઉત્પાદક હતું અને અનેક દેશોને કપાસ અમેરિકા પૂરું પાડતું હતું, એમાં બ્રિટનનો પણ સમાવેશ હતો. હવે અમેરિકામાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું એટલે અમેરિકામાં કપાસનું ઉત્પાદન અટકી ગયું અને એની સૌથી વધારે અસર બ્રિટન પર પડી.
0: હવે આ સ્થિતિમાંથી બહાર નીકળવા બ્રિટને ભારત પર નજર દોડાવી, કારણ કે ભારત એ વખતે બ્રિટનના અંકુશ હેઠળ હતું. બ્રિટને તાત્કાલિક રીતે ભારતમાં કોટન મિલ્સ ધમધમતી કરી દીધી. અમેરિકા અને ભારતના સમયમાં 10-11 કલાકનો તફાવત હોય છે, એટલે જ્યારે ન્યૂયોર્ક કોટન એક્સચેન્જ ખુલે ત્યારે ભારતમાં તો રાત થઈ ગઈ હોય.
1: આ ન્યૂયોર્ક કોટન એક્સચેન્જના ઉઘડતા ભાવના આધારે કોટનનો ઓર્ડર નક્કી કરાતો, જેના કારણે ભારતમાં કામદારોને સવારથી લઈ મોડી રાત સુધી મિલમાં જોતરાવવું પડતું. આ કામદારો મોડી રાત્રે મિલની બહાર નીકળે ત્યારે બીજું કંઈ ખાવાનું મળતું નહીં, એટલે તેઓ દૂધ પીને કે ફ્રૂટ ખાઈને જ ભૂખ ભાંગતા.
0: સરદાર અહેમદ નામના એક વ્યક્તિ મિલની બહાર ફ્રૂટ્સ અને શાકભાજીની લારી લઈને ઉભા રહેતા હતા. એમને દરરોજ વિચાર આવતો કે આ કામદારોને કંઈક પૌષ્ટિક, તાજું અને છતાં તેમના ગજવાને પોસાય એવો કોઈ ખોરાક બનાવીને આપવો જોઈએ. પછી તેમણે એક પ્રયોગ કર્યો. બટાકા, ટામેટા, ડુંગળી અને સિઝનલ શાકભાજી ભેગા કર્યા અને સાંતળ્યા. પછી તેમાં ખૂબ વધારે બટર નાખ્યું અને મસાલા નાખ્યા.
1: બસ પછી તો શું, કામદારોને આ વાનગીનો સ્વાદ એવો તો દાઢે વળગ્યો કે એમની રજા હોય ને ત્યારે પણ તેઓ આ વાનગીનો સ્વાદ માણવા ત્યાં પહોંચી જતા અને આ વાનગી એટલે પાઉંભાજી. બસ ત્યારથી લઈને અત્યાર સુધી પાઉંભાજીની લોકપ્રિયતા બરકરાર છે. તો આ સ્વાદિષ્ટ અને ઇન્ટરેસ્ટિંગ વાત પછી હવે જઈએ આગળના પડાવ તરફ.
0: કાર્યક્રમમાં હવે સાંભળીએ મારી સર્જન યાત્રા. આ વિશે ચિત્રકલા વિશેષજ્ઞ પ્રતીક રાઠોડ સાથે હિતેશ માવણીની મુલાકાત.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, સહયોગ કાર્યક્રમમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આજે સહયોગના આંગણે એક વિશિષ્ટ વ્યક્તિ છે કે જેમણે પોતાની કલા દ્વારા ગુજરાતના ઘણા બધા, જેને કહીએ મેટ્રો સ્ટેશન, આ ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ગુજરાતની ઘણી બધી જગ્યાએ પોતાની કલા દ્વારા પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે અને ગુજરાત રાજ્યને, જેને કહેવાય ને આર્ટ એટલે કે કલા, તેના માધ્યમ દ્વારા પોતાની વિશિષ્ટ સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો છે. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપણી સાથે છે આજે પ્રતિકભાઈ રાઠોડ. પ્રતિકભાઈ, આપનું આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
1: નમસ્તે
0: પ્રતિકભાઈ, આપ થોડો આપનો પરિચય આપશો.
1: મારું નામ પ્રતિક શૈલેષભાઈ રાઠોડ છે અને અમે મૂળ કાઠિયાવાડના સાવરકુંડલા પાસે મૂળ નાવલી નદીના કિનારે આવેલું ગામ સાવર એ અમારા વડવાનું ગામ.
0: સાવર,
1: સાવર
0: જેના પરથી સાવરકુંડલા,
1: જેના પરથી સાવરકુંડલા કરીને નામ છે અને બંનેની વચ્ચે નાવલી કરીને નદી આવે. તો મારા પિતાજી અને અમે બધા એ મૂળ ગામથી લગભગ 150 વર્ષ પહેલાં અમદાવાદ આવ્યા હતા મારા દાદાના સમયથી. એ પ્રમાણે આમ જોવા જઈએ તો કાઠિયાવાડી ખરા, પણ પાકા અમદાવાદી અમે સૌ. બચપનથી જ મને ડ્રોઈંગ પેઇન્ટિંગ કરવાનો ખૂબ જ શોખ હતો અને ઘરમાં પણ મારા પિતા પોતે લોકગાયક, ભજન કલાકાર, એટલે એક સંગીત અને કલાની સાથે મારો નાતો નાનપણથી.
0: પ્રતિકભાઈ, આપને અભ્યાસ શું?
1: મારો અભ્યાસ ડિસ્ટન્સ એજ્યુકેશનમાંથી મેં MSc IT કરેલું છે, ઇગ્નુમાંથી. એ સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરવું મને ઘણું ગમે, ગ્રાફિક ડિઝાઇનિંગનું પણ કામ ગમે, પણ આ એવું કામ નહીં કે જેમાં હું કલાકોના કલાકો બેસીને કંટાળો અનુભવું નહીં.
0: આપને આ જે શોખ છે પેઇન્ટિંગ, તો એ ક્યારથી આપને શોખ આપને જીવનમાં આવ્યો અને તેની પાછળનો કોઈ પ્રેરણા બળ?
1: એકચ્યુઅલી બહુ નાના એવા સારા એવા પ્રસંગો છે. જ્યારે અમે સ્કૂલમાં ભણતા એ દરમિયાન અમારે ચિત્રપોથી કરીને આવતી. ચિત્રપોથીમાં ગાડાના ચિત્ર હોય, જો કે નાના બાળકો એટલે અમને ગાડા અને નાના રમકડા બહુ ગમતા, એટલે એવી ઈચ્છા થતી કે આ બનાવ્યું હોય તો કેવું રહે. પછી માથા ઉપર ઘડલો લઈને જતી જે સ્ત્રીઓને જોતા તો એવું પણ લાગતું કે આ ઘડલો કેટલો ગોળ છે, સરસ આકારમાં છે, આવું આપણે ક્યારે બનાવીશું. એવી બધી ઝંખના નાનપણથી થતી અને હું પહેલાં છાપ કરતા શીખ્યો. પહેલાં વહેલાં મારા સ્કૂલના જે મારા 4th ધોરણના મારા ટીચર હતા, એ ટીચરે મને છાપ કરતા શીખવાડી. જ્યારે મારાથી સરખું ડ્રોન ન થયું તો એમણે મને છાપ શીખવાડી અને છાપે મારી હિંમત ભેગી કરી કે આપણાથી થાય એવું છે. અને પછી એ છાપને જોઈને મેં બીજી જેના જે બાજુમાં કોપી બનાવી ત્યારે મને પૂર્ણ વિશ્વાસ થયો કે આમાં તો બહુ મજા આવે છે. એ 2 કલાક કઈ રીતે નીકળ્યા મને ખબર ના પડી અને એ 2 કલાક એ જ મને પ્રોત્સાહન આપ્યું કે હું જીવનમાં આ કામને, મારું પ્રોફેશનને મારી પસંદ બનાવું.
0: અને એ છાપમાંથી ધીમે ધીમે પીછી પકડી,
1: પીછી પેન્સિલ પકડી, ધીમે ધીમે પેન્સિલમાંથી ડ્રોઈંગ કરતા ગયા અને પછી રંગોની સમજ આવી.
0: ત્યાર પછી જેને કહેવાય કે આ શોખ છે એને કોઈ અભ્યાસ સાથે સંલગ્ન?
1: આર્ટનો આમ અભ્યાસ તો બહુ ઊંડો અને ઘેરો છે, પણ એક વિશેષ વસ્તુ એવી થઈ કે ગુરુ વિના જ્ઞાનની જે વસ્તુ થાય, જે બહુ જ સાચી વસ્તુ છે. ચિત્રમાં હું પ્રાઇવેટ ઘણી કંપનીઓ માટે હું ડિઝાઇનિંગનું કામ, વોલપીસનું કામ, પેઇન્ટિંગ અને સ્કેચિંગનું કરતો હતો. એ સમય ઉપર મને એક મારા ગુરુ મળ્યા, જેમનું નામ છે દિનુભાઈ પટેલ. એ ભારતના બહુ જ મોટા આર્ટિસ્ટ છે અને એ સાથે ગૌરવ પુરસ્કાર વિજેતા છે. અને પૂરા ભારતમાં જો સ્કિન ટોન કોઈનો બનાવવો હોય, ફેસનો સ્કિન ટોન, તો એ દિનુભાઈ સૌથી બેસ્ટ અને સૌથી ઉત્તમ બનાવે એવું લગભગ પૂરા ભારતમાં પ્રખ્યાત વસ્તુ છે. અને મને પહેલાંથી પેઇન્ટિંગમાં હ્યુમન ફેસ અને હ્યુમન ફિગર બનાવવું બહુ ગમતું. ચામડીના રંગો, ચામડીમાં કેટલા રંગો દેખાય, કેટલા રંગો આવે, લેયર બાય લેયર કયા કયા રંગો હોય, તો એ બધી જ સમજણ ડ્રોઈંગ સાથે મને પૂરું પાડનાર મારા ગુરુ દિનુભાઈ પટેલ. શ્રી દિનુભાઈ પટેલે મને પોર્ટ્રેટની પૂરેપૂરી સમજણ, એનોટોમી, પ્રોસ્પેક્ટિવ, પ્રપોર્શન, રંગો સાથે, ટેકનિક સાથે એમણે મને સખત ટ્રેન કર્યો અને એ એમના ટ્રેન કર્યા બાદ જ પોર્ટ્રેટમાં મારી મહારત હાંસિલ આવી.
0: પોર્ટ્રેટ એટલે શું, આપણે શ્રોતા મિત્રોને સમજણ આપીએ?
1: પોર્ટ્રેટ સાહેબ એટલે કે હ્યુમન ફેસ, માણસનું જે મોઢું છે એને

0: પોર્ટ્રેટ કહેવામાં આવે, એના શોલ્ડરના બે બટન સુધી, કોલર નીચેના બે બટન સુધીનો જે પોર્શન આવે હેડથી માંડી, એને પોર્ટ્રેટ કહેવાય. ફૂલ બોડી ફિગર સાહેબ માથાથી માંડી પગ સુધી આવે એને પોર્ટ્રેટ બોડી ફિગર કહેવાય.
1: પોર્ટ્રેટમાં અલગ અલગ પ્રકાર હોઈ શકે?
0: ચોક્કસ સાહેબ, પોર્ટ્રેટમાં મીડિયમ ઘણા બધા હોઈ શકે, જેમ કે તમે કયા મીડિયમમાં કામ કરો છો. અને આર્ટમાં પણ આપણે જોવા જઈએ તો ત્રણ અલગ અલગ પ્રકારો છે. પહેલું જે છે એ મોડર્ન છે, મોડર્ન આર્ટ. બીજું જે છે એ કન્ટેમ્પરરી આર્ટ છે, કે જે સેમી રિયાલિસ્ટિક હોય. અને ત્રીજું જે છે એ સાહેબ ચોક્કસ રિયાલિસ્ટિક હોય, જેવું આપણને નરી આંખે દેખાય, પડછા શેડ રંગો સાથે.
1: એબસ્ટ્રેક્ટ કહેવાય છે?
0: એબસ્ટ્રેક્ટ સર એ મોડર્ન આર્ટમાં આવી જાય. મોડર્ન આર્ટની અંદર કોઈ પણ પ્રકારના રંગો, વેલિડ, અલ્ટરનેટિવ, જેટલી પણ પ્રકારની સંશોધન કે ક્રિએશન આવે એ બધું આપણે મોડર્નમાં લઈ શકીએ.
1: પ્રતિકભાઈ, આ પોર્ટ્રેટ ઉપરાંત અન્ય કયા કયા જે આર્ટ ફોર્મ્સ છે તેમાં આપે એક્સપર્ટાઇઝ હાંસલ કરી છે?
0: સર, પોર્ટ્રેટ બાદ લેન્ડસ્કેપ, કુદરતી દ્રશ્ય થઈ ગયું, જેમાં પહાડો, ઝરણા, નદી, નાલા. લેન્ડસ્કેપ બાદ સર સિટીસ્કેપ, કે જે આપણે આપણે જે શહેરોમાં રહીએ છીએ તો આપણા બ્રિજ, આપણા રોડ, આપણા બિલ્ડિંગો ટોપ ફ્લોરથી કેવું દેખાય, ગ્રાઉન્ડ ફ્લોરથી કેવું દેખાય. ત્યારબાદ સ્ટીલ લાઈફ. સ્ટીલ લાઈફમાં સર આપણી કોઈ પણ નાની મોટો ઓબ્જેક્ટ, આઈધર પછી પાણીની બોટલ હોય તોય ભલે, કે પછી ચેર હોય તો પણ ભલે. અને ત્યારબાદ સર પ્રોસ્પેક્ટિવમાં કોઈ પણ વસ્તુને જોવાની નજર, કે કેટલી દૂરથી આપણને કેટલી નાની દેખાય, એનાથી બીજી વસ્તુ કેટલી દૂર છે તો એ કેટલી મોટી દેખાય, અને કેટલી નજીક છે તો એ કેટલી નાની દેખાય, એ પ્રકારનું પ્રોસ્પેક્ટિવ પણ સર મેં સાધેલું છે. પ્રોસ્પેક્ટિવમાં ડ્રોઈંગ કરવું કે વસ્તુ આપણને આટલી દૂર હોય તો આવી દેખાય, નજીક હોય તો એનું પ્રપોર્શન આટલું હોય. સાથે સર મેં અલગ અલગ મીડિયમોમાં ઘણું કામ કરેલું છે. મારું ફેવરિટ મીડિયમ જે છે એ પેન્સિલનું છે. પેન્સિલ, પેસ્ટલ અને ઓઇલ કલરમાં હું હાઇપર રિયાલિસ્ટિક ક્રિએટ કરી શકું છું, કે જે ઇક્વલન ટુ પ્રિન્ટ આપણે જોઈ શકીએ. અને ઘણા તબક્કામાં ક્રિએશનમાં આપણે એમાં પણ કન્ટેમ્પરરી આર્ટ, કન્ટેમ્પરરી રંગોને યુઝ કરી શકીએ.
1: પેન્સિલ આર્ટને શું છે વિશિષ્ટતા?
0: વિશિષ્ટતા સર એની એવી છે કે લગભગ મેં ક્યારેય ગણ્યું તો નથી, પણ અંદાજો જો કરવા જાઉં તો મારે લાખો વખત સ્ટ્રોક મારવા પડે. એ લાખો વખત સ્ટ્રોક મારવાની જે મજા છે એ મજા એટલા માટે છે કે ક્યારે એક સ્ટ્રોક બીજા સ્ટ્રોક જેવો લાગતો જ નથી, એ ઓલવેઝ ડિફરન્ટ. તો એ દરરોજે સર દર વખતે લગાડવાની મજા છે સર પેન્સિલમાં આવે. હાફ ટોનમાંથી અમે ફૂલ ટોનમાં ક્રિએટ કરીએ. અને પેન્સિલ એ સર એક એવો મીડિયમ છે કે જે પહેલાંથી વિશેષ પ્રકાર લોકોની વચ્ચે છવાયેલો છે, સ્કેચના માધ્યમોથી લઈને બોડી ફિગર પેઇન્ટિંગોના માધ્યમથી લઈને, અને એમાંય પાછી કલર પેન્સિલ આવે સર. અને હવે તો એટલો જમાનો આગળ વધી ગયો છે કે આપણી પાસે પેસ્ટલ છે, સોફ્ટ પેસ્ટલ કરીને મટીરિયલ છે, જે રિવેલન્ટ ટુ પેન્સિલ. ઓઇલ પેસ્ટલ છે સર, એમાં પણ સોફ્ટ ઓઇલ પેસ્ટલ આવી ગયા.
1: પ્રતિકભાઈ, આપનો ચિત્રકલાનો શોખ અને ત્યાર પછી તેને તમે વ્યવસાય તરીકે અપનાવ્યો અને સાથે સાથે તાલીમ તો ખરા જ, તો જેને કહેવાય ને કે આપણે વ્યવસાયિક જીવન છે તેની શરૂઆત ક્યારથી થઈ?
0: સર, એ બહુ મજાનો પ્રસંગ થયો છે કે સર હું 2011માં દુબઈમાં હતો. મારી દુબઈમાં જોબ પણ હતી અને હું દુબઈમાં રહેતો પણ હતો. ત્યાં સર હું જે મારી આર્ટ છે એ આર્ટને મારા ગ્રુપમાં અને મારા બધા જ લોકોમાં પ્રોફેશનલી નહીં બટ પર્સનલી શેર કરતો હતો. અને મારા ફ્રી ટાઈમમાં મને એમ થતું કે મારી જોબ પછીનો જે ટાઈમ છે એ ટાઈમમાં હું આ કામ કરું. અને સર મેં દુબઈમાં જોયું, મિરદીપ સિટી સેન્ટર કરીને મોલ છે, એ મોલની અંદર સર એક નાનું એવું કિયોસ હતું. એ કિયોસમાં એક જર્મન આર્ટિસ્ટ બેસતો હતો, એને ત્યાં એક કોરિયન છોકરી જોબ પર હતી. એ સમય પર એ જર્મન આર્ટિસ્ટ ખાલી નાની એવી પ્લેટ ઉપર દુબઈની સ્ટાઇલમાં બધાને નામ લખીને આપતો, અને એ એક નામ લખવાના સર 400 દિરામ ચાર્જ કરતો. જો કે મારી શોપ એની બિલકુલ સામે હતી, એટલે હું દરરોજ જોતો હતો કે એને ત્યાં દિવસના 15,000-17,000 દિરામનું એનું કાઉન્ટર બેસતું હતું. એટલે કે એની પાસે દિવસના 30-35 લોકો આવતા હતા કે જે નામ લખાવતા હતા આર્ટની સ્ટાઇલમાં. એક વખત મને એવું થયું કે લાય હું પણ એને કહું કે મને એક પેપર આપતારું અને એના બ્રશોને બધું કલર પડ્યું તું, લાય હું લખી દઉં, મારે મારું નામ જ લખવું હતું. તો મેં એવી રીતે એની પાસેથી લખ્યું અને સર એ લખતા મારે માત્ર 10 મિનિટ લાગી. અને મને ફરીથી એ અંદરથી ક્યાંક જે દબાયેલો જે મારો વિશ્વાસ હતો એ ઊંચો થઈ ગયો. અને પછી જર્મન આર્ટિસ્ટે મને કામ ઓફર કર્યું, મને કે વાય ડોન્ટ યુ વર્ક ફોર મી હિયર.
1: અચ્છા.
0: અને મેં એના માટે ત્યાં સર 3 મહિના કામ કર્યું. અને એ 3 મહિનામાં પછી મેં ભારત આવવાની કોશિશ કરી

0: અને એ દિવસથી તે સર આજ સુધી હું ક્યાંય ઊભો રહ્યો નથી.
1: તેજસભાઈ, આપણે જેમ વાત કરી તેમ ઘણા બધા જેને કહેવાય ને પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટ્સ, મેટ્રો સ્ટેશન આ ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પણ આપને આપની કલાનું પ્રદર્શન, અને સાથે સાથે જેને કહેવાય ને કે આપની અને ગુજરાતની સર્જનાત્મકતાનો પરિચય આપે કરાવ્યો છો, તો તેના વિશે વાત કરો.
0: સર, જ્યારે હું દુબઈથી ભારત આવ્યો અને ભારત આવ્યા પછી જ્યારે મેં પ્રોફેશનલી મારું કામ શરૂ કર્યું, તો પહેલાં વહેલાં ગાંધી આશ્રમમાં મને કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ મેં સર ઇસ્કોન મંદિર, જે આપણે અમદાવાદમાં છે, બહુ ફેમસ છે, ત્યાં સર એ બંને ત્યાંની જે વોલ છે 60 ફૂટ બાય 35 ફૂટની, એ બે વોલ મને કરવાનો મોકો મળ્યો. એ કામ કર્યા પછી સર નાના મોટા ઘણા બધા આર્કિટેક્ટોના મેં કામ કર્યા. અને 2015માં ખાસ કામ એ કર્યું કે ટ્રેન ઉપર સર પહેલી વહેલી વાર અમે લોકોએ પેઇન્ટિંગ કરી, એ પણ ઓટો કલરથી, કે જે ગાડીનો કલર હોય છે એ કલરથી અમે પેઇન્ટિંગ કરી. અને

0: કરાવ્યો છો, તો તેના વિશે વાત કરો.
1: સર, જ્યારે હું દુબઈથી ભારત આવ્યો અને ભારત આવ્યા પછી જ્યારે મેં પ્રોફેશનલી મારું કામ શરૂ કર્યું, તો પહેલાં વહેલાં ગાંધી આશ્રમમાં મને કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ મેં સર ઇસ્કોન મંદિર, જે આપણે અમદાવાદમાં છે, બહુ ફેમસ છે, ત્યાં સર એ બંને ત્યાંની જે વોલ છે 60 ફૂટ બાય 35 ફૂટની, એ બે વોલ મને કરવાનો મોકો મળ્યો. એ કામ કર્યા પછી સર નાના મોટા ઘણા બધા આર્કિટેક્ટોના મેં કામ કર્યા. અને 2015માં ખાસ કામ એ કર્યું કે ટ્રેન ઉપર સર પહેલી વહેલી વાર અમે લોકોએ પેઇન્ટિંગ કરી, એ પણ ઓટો કલરથી, કે જે ગાડીનો કલર હોય છે એ કલરથી અમે પેઇન્ટિંગ કરી. અને એ પેઇન્ટિંગ કરી એટલે બહુ જ સારો પ્રતિસાદ મળ્યો, અને એ પ્રતિસાદમાં મને બીજી એક ટ્રેન મળી.
0: એટલે ભારતીય રેલવે માટે જે કામ કર્યું ટ્રેન ઉપર, તો એના માટે કોઈ થીમ પસંદ કરાવેલી કે?
1: એના માટે સર અમે સ્પેશિયલી એક ગુજરાતની અને રાજસ્થાનની ઝાંખીની એક થીમ તૈયાર કરી. એ થીમ સાહેબોને બધાની પસંદથી રાજીથી પછી એને પેઇન્ટ કરી એના ઉપર.
0: આ પ્રકારે જે ટ્રેન પર પેઇન્ટિંગ કરવામાં આવે છે, તો તેની ઉપર કોઈ વિશેષ કોટિંગ કે એવું કરવામાં આવે છે? કારણ કે જે
1: રફ્યુઝ હોય છે.
0: હા, રફ્યુઝ.
1: એકચ્યુઅલી સર એના માટે અમે મટીરિયલ જ ઓટો કલર યુઝ કરેલો, કે જેનાથી આપણે ગાડીઓ પેઇન્ટ થાય છે. એ ઓટો કલર જે હોય છે એટલો મજબૂત હોય છે કે જે આપણે જોઈએ છીએ કે ગાડીઓ વર્ષો વર્ષ કશું થતું નથી, તડકામાં ઊભી રહે 12 કલાક 24 કલાક, એ જ ઓટો કલરથી અમે કામ કર્યું. તો એવી રીતે સર એ ટ્રેનનું કામ થયું. અને ત્યારબાદ સર મને સોમનાથ મંદિરમાં કામ કરવાનો મોકો મળ્યો.
0: ટ્રેન પર તમે જે પેઇન્ટિંગનું કામ કર્યું, તો તેમાં થીમ કઈ હતી?
1: રાજસ્થાની અને સર ગુજરાતની ઝાંખીઓ હતી એની અંદર, જેમાં ભવાયાથી માંડી, ગરબાથી માંડી, આપણી મીઠાઈ વાનગીથી માંડી, આપણા પ્રાણીથી માંડી, એક આખી બધી વસ્તુનું સંમેલન ટ્રેન ઉપર કરેલું.
0: ત્યાર પછીની વાત.
1: ત્યારબાદ સર પછી સોમનાથ મંદિરમાં મને કામ કરવાનો મોકો મળ્યો. સોમનાથ મંદિરની અંદર અંદર ઘૂસતાની સાથે જ ભોલેનાથના 18 રૂમ છે, 18 ચરિત્રવાળા રૂમ. તો પહેલી વાર સર મેં ટ્રસ્ટને વાત કરી કે ભોલેનાથ બાબાનું જો દરબાર હોય અને જો મને કામ કરવા અહીંયા મળે, તો એ મારા માટે બહુ મોટું ભાગ્ય ગણાય. તો મેં એમને અરજી કરી અને એ લોકોએ મારું કામ જોયું, અને મારું કામ જોયા પછી મારી પાસે આખું રિનોવેશનનું કામ એ તો એ લોકોએ કરાવ્યું. અને એમને કામ એ એટલું ગમ્યું કે ત્યારબાદ 2 વર્ષ પછી એમણે મને ફરીથી 180 પેઇન્ટિંગ બનાવવાનું કામ આપ્યું, કે જે હાલ આપણે સોમનાથની અંદર જેટલા પણ ચિત્રો જોઈએ, જે દિવાલ ઉપર કરેલા, એ બધા હું મારા ગુરુ દિનુભાઈ પટેલ અને અમે બધાએ ભેગા મળીને એ કામ કર્યું.
0: જે મેટ્રો સ્ટેશનમાં તમે પેઇન્ટિંગ કરેલું છે, તો એ કયા પ્રકારની થીમ હોય છે? સાથે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ આપણે વાત કરીએ.
1: બિલકુલ સર, મેટ્રો સ્ટેશન સર અમદાવાદના જે 3 મેટ્રો સ્ટેશન હતા, ત્યારબાદ ગાંધીનગરના ટોટલ મેટ્રો સ્ટેશન, એની અંદર થીમ સર આપણા ગુજરાતની છે, કે જેમાં આપણા ગુજરાતના રાષ્ટ્રીય પ્રાણીથી માંડી, રાષ્ટ્રીય પક્ષીથી માંડી, કીર્તિ તોરણથી માંડી, પછી આપણું અક્ષરધામનું મંદિર આવી ગયું, રાણકીની વાવ થઈ ગઈ, જેટલા પણ ગુજરાતના મોન્યુમેન્ટ છે સારા, એ બધાને અનુલક્ષીને લઈને એના સંદર્ભમાં આખું ગાંધીનગર અને અમદાવાદના મેટ્રો સ્ટેશનની થીમ પસંદ કરેલી છે.
0: પ્રતિકભાઈ, આપણે વાત કરીએ તો ગુજરાતમાં તો ઘણા બધા મડવર્ક, મિરર વર્ક, ઘણા બધા પ્રકારને પેઇન્ટિંગ્સ અને આર્ટ ફોર્મ ઉપલબ્ધ છે, તો તેનો પણ તમે ઉપયોગ કરો છો?
1: હા સર, મડવર્કનો ઉપયોગ કરું છું, એ સાથે એમ્બોઝિંગ કરીએ છીએ, ગોલ્ડમાં ફોઇલ એમ્બોઝિંગ કરીએ છીએ, ત્યાર સર સેન્ડ આર્ટ અમે લોકો કરીએ છીએ, અલોંગ વિથ ધેટ કેનવાસ પેઇન્ટિંગ, પેપર પેઇન્ટિંગ, વુડ પેઇન્ટિંગ, વોલ પેઇન્ટિંગ, વોલ મ્યુરલ, લગભગ વસ્તુ અને લગભગ સરફેસ પર સર અમે કામ કરી શકીએ, અને એ પણ વેરિયસ અલગ અલગ મટીરિયલ સાથે.
0: પ્રત્યેકભાઈ, અત્યાર સુધીનો આમ જેને કહેવાય ને કે એક ચેલેન્જિંગ વર્ક, ચેલેન્જિંગ જોબ, એ કઈ?
1: અત્યાર સુધીની સર મને ચેલેન્જિંગ જોબ લાગી તો એ સર નાગપુરની અંદર લક્ષ્મી માનું જે મંદિર હતું, નાગપુરમાં મા લક્ષ્મી માનું બહુ મોટું મંદિર છે, એ મંદિરમાં સર ઘુમ્મટમાં જે મારે પેઇન્ટિંગ કરવી હતી, એ કામ સર વરસાદની સિઝનમાં એ ભેજવાળા વાતાવરણમાં જે કામ અમે જે કર્યું, એ એક મારા માટે બહુ ચેલેન્જિંગ ટાસ્ક હતું. ત્યાં પણ અમે માતાજીના સ્વરૂપોના ચિત્રો દોરવાના હતા, અને ત્યાં પણ આ જ ચિત્રોનું કામ બાય હેન્ડ ઉપર કરવાનું હતું.
0: પ્રતિકભાઈ, અમારા શ્રોતા મિત્રો માટે સંદેશ.
1: પેઇન્ટિંગ એક એટલી સરસ વસ્તુ છે કે જેને કરવાથી સંપૂર્ણ સેટિસ્ફેક્શન મળે છે. આજના યુથને બસ એટલું જ કહેવું છે કે જો ધ્યાન ગણો તો ધ્યાન, કામ ગણો તો કામ, પણ ટેલેન્ટ ઇઝ એવરીથિંગ.
0: શ્રોતા મિત્રો, પોતાનો શોખ પોતાની કલા દ્વારા જેમણે ગુજરાતના

0: અમદાવાદના મેટ્રો સ્ટેશન એરપોર્ટ્સને અલગ પ્રકારે ઓળખાણ આપી છે અને ગુજરાતની સર્જનાત્મકતાને જેમણે જીવંત રાખી છે તે પ્રતિકભાઈ રાઠોડ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવ્યા અને આપણી સાથે કલા પેઇન્ટિંગ્સ વિશે વાત કરી, તો તેને માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
1: થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા મારી સર્જન યાત્રા. આ વિશે ચિત્રકલા વિષય ઉપર પ્રતિક રાઠોડ સાથે હિતેશ માવાણીની મુલાકાત. આશા રાખીએ છીએ કે આ વાત આપને ખૂબ ગમી હશે અને ઇન્ટરેસ્ટિંગ લાગી હશે. અને હવે જઈએ કાર્યક્રમમાં આગળના પડાવ તરફ, એટલે કે આપના ફરમાઈશી ગીતો તરફ. તો પ્રથમ સાંભળીએ ઉત્તર સંડા નડિયાદથી આપણા શ્રોતા મિત્ર રમેશભાઈ એલ ભાટિયાની પસંદગીનું ગીત.
3: ફિલ્મનું નામ છે ગોમતીની શાખે, ગાયિકા હેમલતા.

0: વાહ વાહ, આ સરસ મજાના ગીત પછી
1: હવે સાંભળીએ વધુ એક ફરમાઈશી ગીત, જેની ફરમાઈશ કરી છે વીંછિયા રાજકોટથી શાંતિલાલ ઉકમચંદ માથુકિયાએ. ફિલ્મ છે અખંડ સૌભાગ્યવતી.

0: આ મસ્ત મજાના ગીત સાથે મિત્રો હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. પણ હા, જતા પહેલા આપને એક વાત જણાવી દઉં કે હવે જ્યારે પણ બટર પાઉંભાજીનો ઓર્ડર આપો ત્યારે વિચારી લેજો કે આજના દિવસમાં તમે કેટલી મહેનત કરી છે અને ખરેખર બટર પાઉંભાજીની જરૂર તમારે છે કે નહીં. આજે પાઉંભાજી વિશે જાણ્યું. આવી જ રીતે બીજા કોઈ જંક ફૂડ વિશે આપ જાણવા માંગતા હો તો આપના પત્રોમાં અને ઇમેલ્સમાં જરૂર જણાવજો. તો ફરી મળવાના વાયદા સાથે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahir@gmail.com.
2: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
3: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की. तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 24 जुलाई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं. तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात.
4: મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફર.

0: સિંહે કહ્યું, સરકાર વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ. ઈડીએ મની લોન્ડરિંગ કેસ સંદર્ભે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા. પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ. ગ્લાસગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી. અને ભારતની અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રદર્શન મુદ્દે વિપક્ષના વિરોધના પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા સવારે 11 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે ગૃહે કારગિલ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સશસ્ત્ર દળના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શહીદોની યાદમાં ગૃહે મૌન પાડ્યું. બાદમાં જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર શરૂ કર્યા. શ્રી બિરલાએ વિપક્ષી સભ્યોને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા વિનંતી કરી હતી.
1: મેરા આપ લોગો સે આગ્રહ કે સદન કો ચલાને મે સહયોગ કરે, સદન મે ગતિરોધ પેદા ન કરે, સદન સંવાદ ચર્ચા સહમતિ અસહમતિ ચિંતાઓ મુદ્દો કો ઉઠાને વાલા સદન હોતા હૈ. મેરા આપ સે આગ્રહ કે આપ સહયોગ કરેંગે. સદન નહીં ચલાના ચાહતે, સદન કી કાર્યવાહી આજ 12 બજે તક કે લિયે સ્થગિત કી જાતી હૈ.
0: પરંતુ હોબાળાને કારણે લોકસભા સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભા સવારે 11 વાગે ફરી શરૂ થઈ ત્યારે ગૃહે કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અધ્યક્ષે શૂન્યકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પેપર લીક અને આ બાબતે વિદ્યાર્થીઓના વિરોધનો મુદ્દો ઉઠાવ્યો. હોબાળાને પગલે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું, સરકાર વિદ્યાર્થીઓ માટે ન્યાય સુનિશ્ચિત કરવા અને તેમના ભવિષ્ય સાથે ચેડા કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે તેમણે આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે ગઈકાલે રાત્રે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને મળી વિદ્યાર્થીઓની ચિંતાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે સરકારે શ્રી વાંગચુકને રચનાત્મક વાતચીત અને સકારાત્મક હસ્તક્ષેપની ખાતરી આપી, જેના પગલે તેમણે તેમની ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીના સાંસદ શશાંક મણીએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના ભૂખ હડતાલ સમાપ્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું. ઓલ ઇન્ડિયા રેડિયો સાથે વાત કરતા તેમણે કહ્યું, સરકાર નીટ યુજી પરીક્ષા વિવાદ સહિત પેપર લીકને ગંભીરતાથી લઈ રહી છે. આ સંદર્ભમાં એક વ્યાપક કાયદો બનાવવા તરફ પણ કામ કરી રહી છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ રાહુલ સિંહાએ સંસદ સંકુલથી ઓલ ઇન્ડિયા રેડિયો સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ કેસમાં દોષિત કોઈને પણ છોડવામાં આવશે નહીં. સરકાર આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનો ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંધિયાએ કહ્યું કે જે કોઈ યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરશે તેને કડક સજા કરવામાં આવશે. તેમણે કહ્યું કે યુવાનોના હિતનું રક્ષણ કરવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ફાસ્ટ્રેક કોર્ટની સ્થાપનાની જાહેરાતને દેશની શિક્ષણ પ્રણાલી માટે એક સીમાચિહ્નરૂપ ગણાવી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ પહેલ પેપર લીક માટે જવાબદાર લોકો માટે કડક સજા સુનિશ્ચિત કરશે અને આવા ગુનાઓ સામે મજબૂત પગલાં તરીકે કામ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ફાસ્ટ્રેક કોર્ટ આ સમસ્યાથી પ્રભાવિત યુવાન વિદ્યાર્થીઓ માટે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ આજે કથિત બેંક છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ડિરેક્ટોરેટે જણાવ્યું કે આ તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈના આશરે 450 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસ સાથે સંબંધિત છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ દરોડા કંપનીના પ્રમોટર્સ, તેમની સાથે સંકળાયેલી કંપની અને અન્ય સુવિધા આપનારાઓ સાથે જોડાયેલા સ્થળ પર પાડવામાં આવ્યા છે. આ સંદર્ભે વધુ તપાસ ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવતીકાલે

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક અને વિદ્યાર્થી પ્રદર્શન મુદ્દે વિપક્ષના હોબાળાને પગલે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર

0: સુધી ભારે વરસાદની આગાહી છે. આગામી બે દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કેરળ, માહે અને તેલંગાણામાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાહત બચાવ કામગીરી વેગવાન બનાવાઈ છે. સમગ્ર વહીવટીતંત્ર રાહત બચાવ કામગીરીમાં જોતરાયું છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના માટે ભોજન તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સંવેદનશીલ જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીની ટીમ તૈનાત કરાઈ છે. રાજ્યમાં કુલ 17 એનડીઆરએફ ટીમ, 32 એસડીઆરએફ પ્લાટૂન અને 6 આર્મીની ટીમ કાર્યરત છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધારાની ટીમ મોકલવાની તૈયારી રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ગુજરાતના નાગરિકોને સોશિયલ મીડિયા સંદેશ મારફતે જણાવ્યું કે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સરકાર મજબૂત રીતે ઊભી છે. શ્રી નવીને ગઈકાલે રાત્રે ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાસેથી રાજ્યની પરિસ્થિતિ અને અસરગ્રસ્ત વિસ્તારમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ખાતરી પણ આપી હતી કે અસરગ્રસ્ત નાગરિકો સુધી શક્ય તેટલી દરેક સહાય પહોંચશે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો ગઈકાલે પ્રારંભ થયો છે. આ 10 દિવસીય સ્પર્ધામાં 74 દેશની ટીમ ભાગ લેશે. ઉદઘાટન સમારોહ પહેલા જ ભારતે પહેલો ચંદ્રક પોતાના નામે કર્યો છે. બોક્સર લવલીનાને બાય મળતા મહિલા 75 કિલોગ્રામ વર્ગના સેમીફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. લવલીના 31 જુલાઈના રોજ સેમીફાઇનલમાં તાફાકી સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ભારતની લોન બાઉલ્સ ટુકડીએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના અભિયાનની મજબૂત શરૂઆત કરી પ્રથમ દિવસે 2 મેચમાં 2 જીત નોંધાવી. આજે જિમ્નાસ્ટ તપેશ્વરનાથ દાસ, સ્વાતિશ કેપી, તપન મોહંતી અને યોગેશ્વર સિંહ પુરુષોની ટીમ અને વ્યક્તિગત રાઉન્ડમાં ટુર્નામેન્ટની શરૂઆત કરશે. પેરા સ્વિમર RVVBK પુરુષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ S13 સ્પર્ધામાં ભાગ લેશે. શ્રીહરિ નટરાજ 50 મીટર બેકસ્ટ્રોક હિટ્સમાં તેના સાથી તરવૈયાઓનો સામનો કરશે. ત્યારબાદ દિવસના અંતે સેમીફાઇનલ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય રમતવીરો જુસ્સા, દ્રઢ નિશ્ચય અને શ્રેષ્ઠતાની ભાવના સાથે રમશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના રમતવીરોની કુશળતા અને સમર્પણ અસંખ્ય ભારતીયોને પ્રેરણા આપે છે. ભારતની અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પહોંચી છે. અનાહતે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તની હબીબા રિઝકને હરાવી હતી. અનાહત હવે સેમીફાઇનલમાં ઇજિપ્તની બાર્બ સમય સામે ટકરાશે. જમ્મુ અને કાશ્મીર સરકાર ઇકોટુરિઝમ નીતિ બનાવી રહી છે. 6 મહિનામાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તથા સૂચિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. જમ્મુમાં અમારા સંવાદદાતા જણાવે છે કે જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગ ઇકોટુરિઝમ નીતિ બનાવવા માટે સક્રિયપણે કાર્યરત છે. આ નીતિનો ઉદ્દેશ્ય કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારનો ટકાઉ ઉપયોગ કરી પ્રવાસન પ્રવૃત્તિઓનું નિયમન કરવા, સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાય માટે આજીવિકાની તક ઊભી કરવા માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક અને વિદ્યાર્થી પ્રદર્શન મુદ્દે વિપક્ષના હોબાળાને પગલે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું સરકાર વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ. ઈડીએ મની લોન્ડરિંગ કેસ સંદર્ભે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા. પૂર્વે રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ. ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી. અને ભારતની અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: यह आकाशवाणी का अहमदाबाद
2: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: और इसके अलावा एक और श्रोता हैं जो कह रही हैं कि हमारे शहर सूरत में बहुत ज़्यादा बारिश हो रही है. आप सभी अपने मौसम का मज़ा लीजिए. साथ में विविध भारती से जो गाने बज रहे हैं और जो बातें हो रही हैं इन बातों का आनंद लीजिए. अब समंदर और वादियों और इन तमाम बातों से होते हुए हम एक भोर की बात तक पहुँच गए हैं. ये गाना आपके लिए. और जैसे इसी भारत में लड़की लड़के से पूछती है तुम्हें भोर पसंद है या शाम, मैं आपसे पूछ रहा हूँ आपको भोर पसंद है दोपहर या शाम. और साथ में ये भी बताइए किस फिल्म का है ये गाना.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદે ગુજરાતને ગમરોળ્યું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે મેઘરાજા આજે ઉત્તર ગુજરાતમાં બેટિંગ કરી રહ્યા છે. આજે 6 કલાકમાં વાવ થરાદના દિયોદર અને ભાભર તેમજ પાટણ જિલ્લાના રાધનપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં પણ આજે 5 ઇંચ વરસાદ નોંધાયો. દરમિયાન ખેડા માતર હાઇવે પર મોતીપુરા ગામ પાસે કાર ગરનાળામાં ખાબકતા 4 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વહેલી સવારથી અત્યાર સુધી રાજ્યના 239 તાલુકામાં વરસાદ પડ્યો છે. વલસાડના કાંઠા વિસ્તારમાં મીઠાના અગરોમાં વરસાદમાં હજારો ટન મીઠું ધોવાયું. દરમિયાન મોરબીમાં હળવદસરા રોડ પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો, જ્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના લીલાપુર પાસે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા 3 થી 4 ગામનો વાહન વ્યવહાર અટવાયો. બોટાદ જિલ્લાની ખાંભડા સિંચાઈ યોજનામાં પાણીની આવકમાં વધારો થતા ડેમનો એક દરવાજો 15 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે. દરમિયાન છોટાઉદેપુરના

0: જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ, જ્યારે જોજવા ગામે આવેલ આડબંધ ઓવરફ્લો થયો. બીજી તરફ મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ 45% ભરાયો છે. ભરૂચના અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી ગામ નજીક મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ઉપરાંત આર્મીએ પણ મોરચો સંભાળ્યો છે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ એસડીઆરએફની કુલ 49 ટીમ અને ભારતીય સેનાની 6 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત કરવામાં આવી છે. દમણમાં ભારે વરસાદ અને મધુબન ડેમના પાણીથી 9 માછીમારી બોટ તૂટતા અંદાજીત 8-10 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બોટ એકબીજા સાથે અથડાવવા તેમજ પાણીના જોરદાર પ્રવાહના કારણે તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. પંચમહાલમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો હતો, જેના કારણે અનેક ટ્રેન કલાકો સુધી મોડી પડતા મુસાફરને ભારે મુશ્કેલી પડી હતી. ગોધરા રેલવે સ્ટેશન પર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આશરે 500 મુસાફરને નિઃશુલ્ક ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડમાં પૂરની સ્થિતિ બાદ જનજીવન ફરી ધબકતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. વિસ્તારમાં સ્વચ્છતા માટે તાત્કાલિક વધારાના સ્ટાફની ફાળવણી કરવા તેમજ નુકસાનીના ક્લેમ વહેલી તકે મંજૂર થાય તે માટે વીમા કંપનીને જરૂરી કામગીરી કરવા સૂચના અપાઈ હતી. આ સાથે જ પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગામડામાં પાણી ઉતરતા જ વીજ પુરવઠો પુનઃ કાર્યરત થાય તે માટે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, તેમજ પાણી ઉતરતા જ કેશ ડોલની સહાય માટે આજે સાંજથી જ સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, તેમણે વિભાગોને પેપર લીકને રોકવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે દરખાસ્ત તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે અને વિભાગોએ મોડી રાત્રે તેમને ડ્રાફ્ટ સુપરત કર્યો. ગઈકાલે રાત્રે એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આ ડ્રાફ્ટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટેની જોગવાઈ સામેલ છે. આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં તેના પર ચર્ચા કરાશે. તેમણે કહ્યું કે કેબિનેટ સાથીદારોના સૂચનાનો સમાવેશ કર્યા પછી તેને અંતિમ સ્વરૂપ અપાશે.
1: ફાસ્ટ ટ્રેક કોર્ટ કે લીએ વિભાગો કો નિર્દેશ દીએ થે. વિભાગોને લગાતાર મહેનત કરકે દેર રાત મુજે મુસદ્દા ભી દે દિયા. ફાસ્ટ ટ્રેક કોર્ટ ઓર કઠોર સજા કે પ્રાવધાન કે સાથ કા મુસદ્દા કેબિનેટ મે ચર્ચા હોગી. કેબિનેટ કે સાથીઓ કે સુઝાવ કે બાદ ઉસકા અંતિમ રૂપ દિયા જાયેગા. ઓર સોમવાર સે સંસદ કા દૂસરા સપ્તાહ શરૂ હો રહા હે, તબ જલ્દ સે જલ્દ ઉસ બિલ કો સદન મે પારિત કરાને કા પ્રયાસ કિયા જાયેગા.
0: સોમનાથ સ્વાભિમાન પર્વ અટૂટ આસ્થાના 1000 વર્ષ અંતર્ગત બિહારથી સોમનાથ પધારેલા 1100થી વધુ યાત્રાળુઓ હોય પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને પ્રસાદ ભેટ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. પરિસરમાં પરંપરાગત જીજીયા લોકનૃત્ય પ્રસ્તુત કરી સારી વર્ષા ઋતુ અને સમૃદ્ધિની શ્રદ્ધાળુઓ દ્વારા કામના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બિહાર અને મિથિલા વિસ્તારમાં દુર્ગાપૂજાના તહેવાર દરમિયાન આ નૃત્ય કરવામાં આવે છે. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેરાના 10મી સદીના પ્રાચીન શિવ મંદિર ખાતે લાઈવ સ્કેચિંગ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો હતો. કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક વારસાની જાળવણીના હેતુથી તૈયાર કરાયેલ શિવ મંદિરના સ્કેચનું કચ્છ મ્યુઝિયમમાં જાહેર પ્રદર્શન યોજાશે. સાબરકાંઠા પોલીસે ડિજિટલ અરેસ્ટ સાયબર ઠગાઈને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી વૃદ્ધ દંપતીને બચાવ્યા હતા. ફ્રોડ કરનારાઓએ વૃદ્ધ દંપતીને સતત 3 દિવસ સુધી વિડીયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખ્યા હતા અને 25 તોલા સોનું ઉગાડીને બિસ્કીટ બનાવવાની અને 2 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ તોડી રકમ ભેગી કરવાની સૂચના આપી હતી. જોકે બેંક કર્મચારી અને સાયબર ક્રાઇમ પોલીસની સતર્કતાથી આ દંપતી બચી ગયું હતું. પોલીસે નાગરિકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને, ડિજિટલ અરેસ્ટ સ્કીમથી સતર્ક રહેવા ફરી એકવાર અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કેટલાક ગુજરાતી સુગમ ગીતો. શ્રોતા મિત્રો, આજે અને ગઈકાલે

ગઈકાલે અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઠંડા પવનની લહેરખી અને વરસાદની આ મનોરમ્ય વાતાવરણમાં આપણા વાતાવરણને વધુ ખુશનુમા બનાવી દીધું છે. માણીશું આ ગીત વાદળ બનીને વરસા. સ્વર છે મીનુ પુરુષોત્તમ, સંગીત નવીન શાહ અને શબ્દ છે કનૈયાલાલ રામાનુજના.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: વરસાદના આ ગીતમાં ભીંજાયા બાદ હવે માણીશું એક ગરબો, જેને સ્વર આપ્યો છે આરતી મુનશી અને રચના છે અવિનાશ વ્યાસની।

શ્રોતા મિત્રો, હવે પછીનું ગીત સાંભળીશું. થાંભલીનો ટેકો. સ્વર આપ્યો છે અમી ફોજદાર અને રચના છે વિનોદ જોશીની.

શ્રોતા મિત્રો નમસ્કાર. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ.

ફિલ્મ યે દિલગી સ્વર લતા મંગેશકર, કુમાર શાનુ અને સાથીદારોનો સંગીત દિલીપ સેન, સમીર સેન.

શ્રેયા ઘોષાલ અને ઉદય મજમુદારના સ્વરમાં સાંભળીએ ગુરુ ફિલ્મના ગીતને. સંગીત એ આર રહેમાનનું, ગીત રચના ગુલઝારની.

અલકા યાજ્ઞિક અને અભિજીતના યુગલ સ્વરૂમાં સાંભળીએ યસ બોસ ફિલ્મના ગીતને. સંગીત જતીન લલિતનું, ગીત રચના જાવેદ અખ્તરની.

સરગમ કાર્યક્રમના અંતમાં સાંભળીએ અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મના ગીતને. સ્વર આતિફ અસલમ અને અલીશા ચિનોયનો, સંગીત છે પ્રીતમનું, ગીત રચના આશીષ પંડિતની.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો સરગમ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: હર રોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત પ્રાયોજક વીકો વજ્રદંતી ભારત કા ગમ એક્સપર્ટ હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત પ્રાયોજક વીકો વજ્રદંતી ભારત કા ગમ એક્સપર્ટ

નયન પંચોલીના સ્વરમાં આપે સાંભળ્યું હમણાં આ ગીત. હવે સાંભળીએ સુરેશ ગાંધીની અને ચિમન તપોધનની રચના.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો સુરીલી સાંજે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. સાંભળીએ કાશ્મીર કી કલી ફિલ્મના ગીતને સ્વર મોહમ્મદ રફી અને આશા ભોસલે. સંગીત ઓપી નૈયરનું, ગીત રચના SH બિહારીનું.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હેમલતાના સ્વરમાં સાંભળીએ આપ તો એસે નાથે ફિલ્મના ગીતને.

મિસ્ટર એન્ડ મિસિસ 55 ગીતા દત્તના સ્વરમાં સાંભળી આ ફિલ્મનું ગીત, સંગીત ઓપી નૈયરનું, ગીત રચના મજરૂ સુલતાનપુરીની.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. એક અગત્યની જાહેરાત. ટ્રેન સેવા અપડેટ્સ. પશ્ચિમ રેલવેના બિલીમોરા રેલખંડમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલ વ્યવહારને અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન સેવાઓ રદ થઈ છે. તારીખ 24 જુલાઈ 2026 રોજ સંપૂર્ણ રદ થયેલી ટ્રેનો ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નંબર 20959 વલસાડ વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નંબર 69185 અમદાવાદ વિરમગામ મેમુ, ટ્રેન નંબર 59510 વિરમગામ મહેસાણા પેસેન્જર, ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નંબર 19034 અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ, ટ્રેન નંબર 12933 બાંદ્રા ટર્મિન્સ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, ટ્રેન નંબર 19417 બોરીવલી અમદાવાદ એક્સપ્રેસ. અમદાવાદ વિરમગામ રેલખંડ પર ટ્રેન સેવા અપડેટ. અમદાવાદ વિરમગામ રેલખંડ પર છારોડી અને વિરમગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાઈ જવાના કારણે નીચે મુજબની ટ્રેન સેવાઓ રદ થઈ છે. સંપૂર્ણ રદ. તારીખ 24 જુલાઈ 2026 રોજ ટ્રેન નંબર 69186 અને 69185 વિરમગામ અમદાવાદ વિરમગામ મેમુ, ટ્રેન નંબર 59512 અને 59511 વિરમગામ મહેસાણા વિરમગામ પેસેન્જર, ટ્રેન નંબર 22925 અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ. તારીખ 25 જુ

જુલાઈ 2026ના રોજ ટ્રેન નંબર 22926 ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પણ સંપૂર્ણ રદ રહેશે. આંશિક રીતે રદ ટ્રેન નંબર 20960 વડનગર વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ વડનગરને બદલે ગાંધીનગર કેપિટલથી શરૂ થશે અને વડનગરથી ગાંધીનગર કેપિટલ વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગોરાઘુમા સ્ટેશન સુધી જ જશે. ગોરાઘુમાથી વેરાવળ વચ્ચે સેવા રદ રહેશે. ટ્રેન નંબર 19120 વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી ગાંધીનગર કેપિટલ વચ્ચે રદ રહેશે. ટ્રેન નંબર 19119 તારીખ 25 જુલાઈ 2026ના રોજ ગાંધીનગર કેપિટલથી સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. માર્ગ પરિવર્તન ડાયવર્ઝન. ટ્રેન નંબર 16335 ગાંધીધામ નાગરકોઇલ એક્સપ્રેસ, ટ્રેન નંબર 94802 ધાંગધ્રા અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, ટ્રેન નંબર 11463 વેરાવળ જબલપુર એક્સપ્રેસ. આ ટ્રેનો વિરમગામ કટોસણ રોડ કલોલ અમદાવાદ માર્ગેથી જશે. ટ્રેન નંબર 26902 વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ વિરમગામ મહેસાણા સાબરમતી માર્ગે જશે. ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ કલોલ મહેસાણા માર્ગે દોડશે. પ્રસ્થાન સમયમાં ફેરફાર. ટ્રેન નંબર 12297 અમદાવાદ પુણે દુરંતો એક્સપ્રેસ હવે તેના નિયત સમય રાત્રે 10:30 વાગ્યાના બદલે 25 જુલાઈના રોજ વહેલી સવારે 2:10 વાગ્યે અમદાવાદથી ઉપડશે. ટ્રેન નંબર 12268 હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ તેના નિયત સમય અને માર્ગ મુજબ જ દોડશે. આ ટ્રેન રદ કરવામાં આવી નથી. મુસાફરોને વિનંતી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ રેલવેની સત્તાવાર વેબસાઇટ NTES અથવા રેલ મદદ પર અવશ્ય તપાસી લે. જાહેરાત પૂર્ણ થઈ.

0: હમણાં આપે સાંભળ્યું મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મના ગીતને. સ્વર હતો ગીતા દત્ત અને મોહમ્મદ રફીનો. હવે સાંભળીએ કિશોર કુમાર અને ગીતા રોયના સ્વરમાં જાલ ફિલ્મના ગીતને. સંગીત SD બર્મનનું, ગીત રચના સાહિર લુધિયાનવીની.
1: ચુકે હમ દિલ નજરાના દિલ કા

આ ગીત સાથે જ આજનો સુરેલા સફર કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 7:10 થવા આવી છે. 7:10 આપ સાંભળી શકશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ મેઘરાજા ઉત્તર ગુજરાતમાં વરસ્યા. બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં આજે રેડ એલર્ટ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યમાં 6,700થી વધુ નાગરિકોને બચાવી લેવાયા. કેન્દ્રીય મંત્રીમંડળે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટેના મુસદ્દા ખરડાને મંજૂરી આપી અને રાજ્યકક્ષાની જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં બોટાદના વિદ્યાર્થીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ મેઘરાજા આજે ઉત્તર ગુજરાત પર મહેર કરી છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જ્યારે વાવથરા જિલ્લાના ભાભર અને દિયોદરમાં પણ 7.5 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ અંગે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું, ભારે વરસાદ સામે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે.
1: વરસાદ એકી સાથે 6 ઇંચ ખાબક્યો એટલે ક્યાંક ને ક્યાંક પાણી ભરાણા છે, પણ તંત્ર ખૂબ સચેત છે. તંત્ર સાથે રહી અને જ્યાં જ્યાં પણ એવું પાણી ભરાણું હોય, ક્યાંય નુકસાન થયું હોય, ત્યાં તરત જ પહોંચી અને મદદ કરી રહ્યું છે. કોઈને પણ જાનહાનિ નથી થઈ. આ વિસ્તારની અંદર બાબર હોય કે દિયોદર હોય, ત્યાં આગળ થોડો વધુ વરસાદ છે એટલે એકદમ વરસાદ આવવાથી ક્યાંક પાણી ભરાણા છે, પણ એનો નિકાલ પણ કરી રહ્યા છીએ અને કોઈને પણ નુકસાન ના થાય એ રીતે આખું તંત્ર કામ કરી રહ્યું છે.
0: બીજી તરફ વરસાદને કારણે વલસાડમાં 4 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે ખેડા જિલ્લાના મોતીપુરા ગામ પાસે કાર ગરનાળામાં ખાબકતા 4 લોકોના મોત નિપજ્યા છે. ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના સુનોખનો ક્રોઝવે છલકાતા વાશેરા, કંપા, ખિલોડા અને ભાટવાસ તરફનો માર્ગ બંધ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં વરસાદને પગલે બંધ કરાયેલા કેટલાક અંડરપાસ અવરજવર માટે ફરી શરૂ કરાયા છે, જેમાં ઇન્કમટેક્સ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ, પ્રગતિનગર અંડરપાસ સંપૂર્ણ કાર્યરત છે, જ્યારે મીઠાખડી અંડરપાસની એક બાજુ કાર્યરત છે. વધારે વરસાદની સ્થિતિમાં નવરંગપુરા રેલવે ક્રોસિંગ, નારણપુરા રેલવે ક્રોસિંગ, વિજય રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરવા જણાવાયું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચનાઓ પણ આપી. દરમિયાન વલસાડની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં કેશડોલની સહાય માટે આજથી સર્વે શરૂ કરાશે. તેમણે નુકસાનીના દાવા વહેલી તકે મંજૂર થાય તે માટે વીમા કંપનીઓને માનવતાના ધોરણે ટીમ વધારી ઝડપથી સર્વે પૂર્ણ કરવા તાકીદ પણ કરી હતી.
2: ઉમરગાંવ સિવાય વલસાડ જિલ્લામાં મોટાભાગે બધે પાણી ઉતરી ગયા છે. ઉમરગાંવ તાલુકામાં હજી બી અમુક ગામડાઓ

0: પાણી ભરાયેલા છે તમામ જગ્યા પર. રેસ્ક્યુની કામગીરી સવારે 5:30 વાગ્યા સુધી ચાલી હતી અને હમણાં બી મરગમના ગામડાઓમાં આ કામગીરી ચાલુ છે. બિલકુલ મિલાવીને બે ભાગ પાડીને એક બાજુ જ્યાં કામ ચાલુ છે તેની વસ્તુ અલગ છે. બાકી જ્યાં બી ગામડાઓમાં પાણી ઉતર્યા છે ત્યાં તાત્કાલિક ઇલેક્ટ્રિસિટી પાછી ચાલુ થાય એની કામગીરી ચાલુ છે.
1: રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આજે ગાંધીનગર ખાતેથી રાહત બચાવ કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. તેમણે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજી તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને એસપીને સતર્ક રહેવા સૂચના પણ આપી. શ્રી મલિકે જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પોલીસ તથા વહીવટીતંત્ર એક ટીમ બનીને અસરગ્રસ્ત વિસ્તારમાં સતત કામગીરી કરી રહ્યા છે.
2: પોલીસની ટીમો છે એ બહુ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. એડમિનિસ્ટ્રેશન પણ સારી રીતે કામ કરી રહ્યા છે. રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન વ્યવસ્થિત ચાલી રહ્યા છે. ટ્રાફિકના અરેન્જમેન્ટ પણ પોલીસે જાતે જઈને ઝાડો હટાડવાનું હોય કે ગાડીઓને આગળ નીકાળવાનું હોય, ક્રેનથી નીકાળવાનું હોય, તમામ જગ્યાએ વ્યવસ્થિત સારી રીતે કામ કરી રહી છે. આજે સવારે પણ આપણે 9 વાગે આખા સ્ટેટના બધા કમિશનરો અને રેન્જ હેડ અને જિલ્લા પોલીસ વડાઓની પણ મેં વિડીયો કોન્ફરન્સથી પણ આ અંગે ચર્ચા કરી, સિચ્યુએશનને એસેસ કર્યા. તમામ જગ્યાએ બધા વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે.
1: રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 6,766થી વધુ નાગરિકોને બચાવી લેવાયા છે, જ્યારે 40,665 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફની કુલ 49 ટીમ અને ભારતીય સેનાની 6 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત કરાઈ છે. દરમિયાન નવસારી જિલ્લામાં 14,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયું છે. મેંઢાર ગામમાં ફસાયેલા કેટલાક લોકોને ભારતીય તટરક્ષકે હવાઈ માર્ગે બચાવ્યા. અમદાવાદ જિલ્લાના બાવડા સ્થિત રજોડા ખાતે પાણી ફસાયેલી 45 દીકરીઓને ભારતીય સેનાએ બચાવી સુરક્ષિત સ્થળે ખસેડી, જ્યારે ધોળકા, વિરમગામ અને ધંધુકામાં 430થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 40 લોકોને બચાવાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. ભારે વરસાદને કારણે રાજ્યમાં રેલવે સેવા પ્રભાવિત થઈ છે. આવતીકાલની ગાંધીધામ શ્રી માતા વૈષ્ણવદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ છે. આજની ભુજ બરેલી આલા હઝરત એક્સપ્રેસનો નિર્ધારિત પ્રસ્થાન સમય સાંજે 4:15 બદલે રાત્રે 10:05 રહેશે અને તે સામખિયાળી, રાધનપુર, ભીલડી, પાલનપુર રૂટ થઈને ચાલશે. બીજી તરફ ભાવનગર ડિવિઝનમાં ચાલતી 26 જુલાઈની દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ કરાઈ છે. મુસાફરોને મુસાફરી શરૂ કરતા પહેલા તેમની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવા રેલવે વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ અને ખેડા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી અને બોટાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
3: गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए वेरी हेवी विथ एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. रेड वार्निंग के साथ फिशरमैन भाई के लिए आज और कल के लिए वार्निंग दिया गया है. इसमें स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 45-55 किलोमीटर प्रति घंटा, गस्टिंग 65 किलोमीटर प्रति घंटा के साथ स्पीड पवन रहने का संभावना रहेगा.
1: ગાંધીનગર જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા પૂરતી સાવચેતી રાખવા અને કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે અપીલ કરી છે.
4: ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોઈ પણ નાગરિકને બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું નહીં. સાથે સાથે તંત્ર આ સમગ્ર પરિસ્થિતિને સામે જવા માટે તૈયારીઓ કરી છે. આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ડેપ્યુટ કરેલી છે. સાથે સાથે કોઈ પણ રોડ રસ્તા બંધ થઈ જાય તો તરત ખોલવાનું તંત્રનું પ્રયત્ન રહેશે. નાગરિકોને પણ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન સર્જાય તો તરત જિલ્લા અથવા લોકલ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે.
1: ભારે વરસાદને પગલે અમદાવાદની શાળા કોલેજ, મહેસાણા જિલ્લાની તમામ શાળા અને ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડીમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવા અને પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટેના મુસદ્દા ખરડાને મંજૂરી આપી. સંસદ ભવનના સંકુલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ મુસદ્દાને મંજૂરી આપવામાં આવી. પ્રસ્તાવિત કાયદો આવતા અઠવાડિયે સંસદમાં રજૂ થવાની શક્યતા છે. શ્રી મોદીએ ગઈકાલે એક વીડિયો સંદેશમાં જાહેરાત કરી હતી.

કે પેપર લીક સામે કડક કાર્યવાહીની જોગવાઈ ધરાવતો ખરડો સંસદમાં રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. નાગરિક ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. જુનિયર હેન્ડબોલ સ્ટેટ ચેમ્પિયનશીપમાં બોટાદની શ્રી આદર્શ વિદ્યાલય જિલ્લા સ્તરીય રમતગમત શાળાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમદાવાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં આ શાળાના ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીતી લીધો છે. આ સિદ્ધિ સાથે શાળાએ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાનું અને જિલ્લા રમત વિકાસ પ્રશિક્ષણ કેન્દ્રનું પણ ગૌરવ વધાર્યું છે. રાજ્યભરની ટીમ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં બોટાદના ખેલાડીઓએ શરૂઆતથી જ આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું હતું. ભારે વરસાદને કારણે રવિવારે યોજાનાર ગુજરાત જાહેર સેવા આયોગની જુદી જુદી 34 ભરતીની સામાન્ય અભ્યાસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રાથમિક કસોટી રાજ્યમાં થયેલા ભારે વરસાદને કારણે મળેલી ઉમેદવારની રજૂઆત અને ધ્યાન લઈ આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ગમરોડ્યા બાદ મેઘરાજા ઉત્તર ગુજરાતમાં વરસ્યા. બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં આજે રેડ એલર્ટ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યમાં 6700થી વધુ નાગરિકને બચાવી લેવાયા. કેન્દ્રીય મંત્રીમંડળે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટેના મુસદ્દા ખરડાને મંજૂરી આપી અને રાજ્યકક્ષાની જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં બોટાદના વિદ્યાર્થીઓએ કાંસ્યચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંભળીએ એક ગુજરાતી ફિલ્મી ગીત. ફિલ્મ મેરુમાલણ, સ્વર અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવેનો, સંગીત મહેશ નરેશનું, ગીત રચના કાંતિ અશોકની.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 7:50 સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ફાસ્ટ ટ્રેક અદાલત બનાવી

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવા અને કડક સજા માટેના મુસદ્દા વિધેયકને મંજૂરી આપી. આર્થિક બાબતોના મંત્રીમંડળે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બલ્લારી ગુંડકલ વિભાગની ત્રીજી અને ચોથી લાઇનને 1,264 કરોડ રૂપિયાની મંજૂરી આપી. સંસદના બંને ગૃહ આજે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને થયેલા હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના શ્રીહરિ નટરાજે પુરૂષોની 50 મીટર બેકસ્ટ્રોક સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય કેબિનેટે આજે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવા અને કડક સજા સુનિશ્ચિત કરવા માટેના એક મુસદ્દા વિધેયકને મંજૂરી આપી છે. સંસદ ભવન પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોએ આકાશવાણી સમાચારને જણાવ્યું કે આ વિધેયક આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. શ્રી મોદીએ ગઈકાલે એક વિડીયો સંદેશમાં જાહેરાત કરી હતી કે પેપર લીક સામે કડક કાર્યવાહીની જોગવાઈ ધરાવતું એક વિધેયક સંસદમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન સંસદ ભવનની બહાર પત્રકાર સાથેની વાતચીતમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં ભરી રહી છે.
1: સોમવાર કો બિલ તો હમ લોગ તો તૈયારી કર રહે હૈ. હમ તો પ્રધાનમંત્રીજીને કહા હૈ કે છાત્રો કો લેકર કે જો હમ બિલ લા રહે હૈ તો ઉસમે કોઈ વિલંબ નહીં હોના ચાહિયે. ઓર જો પ્રધાનમંત્રીજીને કહા હૈ ઇસ પે કોઈ રૂકાવટ પૈદા કરને કે લિયે કોઈ હટકંડે અપનાના ઠીક નહીં હોગા. अब इसको राजनीतिकरण करके फायदा नहीं है. हम लोगों को ठोस कदम कैसे उठाना चाहिए छात्रों का भविष्य के लिए इस पे ध्यान देना चाहिए.
0: સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએને નીટ યુજી પેપર લીક કેસ પછી સુધારાઓ અમલમાં મૂકવામાં થયેલી પ્રગતિ અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ પી એસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ આલોક અરાધેની ખંડપીઠે નીટ પેપર લીક કેસની સુનાવણી કરતી વખતે જણાવ્યું હતું કે સોગંદનામામાં માત્ર કામચલાઉ ઉપાય પર નિર્ભર રહેવાને બદલે સુધારાને સંસ્થાકીય રૂપ આપવા માટે લેવાયેલા પગલાંનું સ્પષ્ટ વિવરણ હોવું જોઈએ. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બલ્લારી ગુંડકલ વિભાગની ત્રીજી અને ચોથી લાઇનને 1,264 કરોડ રૂપિયાના કુલ ખર્ચની મંજૂરી આપી છે. તેનાથી ભારતીય રેલવેનું હાલનું જોડાણ લગભગ 46 કિલોમીટર વધશે. આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આનાથી આંધ્રપ્રદેશ અને કર્ણાટક વચ્ચેનું જોડાણ વધુ સારું બનશે.
2: आंध्रा और कर्नाटक को जोड़ने वाले बहुत एक इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की थर्ड और फोर्थ लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है. और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
0: મંત્રીમંડળે દેશમાં 3 સમર્પિત કેમિકલ પાર્ક સ્થાપવા માટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ યોજનાને પણ મંજૂરી આપી છે. સંસદના બંને ગૃહ આજે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને થયેલા હોબાળાને કારણે સતત 5મા દિવસે સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. બીજી વાર મુલતવી રાખ્યા પછી જ્યારે રાજ્યસભા ફરી શરૂ થઈ ત્યારે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. વિધેયક રજૂ થયા પછી વિપક્ષી પક્ષોએ નીટ મુદ્દે ફરી સૂત્રોચ્ચાર કરતા ઉપાધ્યક્ષ હરિવંશે સોમવાર સુધી ગૃહ મુલતવી રાખ્યું. પ્રથમ મુલતવી રાખ્યા પછી જ્યારે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા. હોબાળો ચાલુ રહેતા ગૃહ સ્થગિત કરવામાં આવ્યું. આજે સવારે ગૃહમાં કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે વિપક્ષના વિરોધ અને વિદ્યાર્થીઓના પ્રદર્શનને કારણે લોકસભા પણ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ અને તેને લગતી ઘટનાઓ ભારત માટે ચિંતાનો વિષય છે. લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી સિંહે કહ્યું કે સંઘર્ષ શરૂ થયો ત્યારથી જ ભારત સંઘર્ષમાં સામેલ પક્ષ અમેરિકા અને ઈરાન તેમજ અન્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પક્ષકારો સાથે સતત સંપર્કમાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે રેલવેમાં સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લેવાયેલા અનેક સુરક્ષાના પગલાઓને કારણે રેલવેમાં દુર્ઘટનાની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. ગંભીર ટ્રેન દુર્ઘટનાની સંખ્યા 2014-15માં 135 હતી જે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ઘટીને માત્ર 2 થઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારત અને રોમાનિયા વચ્ચે આર્થિક અને રોકાણ સંબંધોને વિસ્તારવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને દેશ વચ્ચે વ્યાપારી સહયોગની અપાર શક્યતાઓ છે. બુકારેસ્ટમાં આયોજિત ભારત રોમાનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ

0: શ્રી મુર્મુએ કહ્યું હતું કે રોમાનિયાનું વ્યૂહાત્મક સ્થાન, કુશળ કાર્યબળ અને યુરોપિયન યુનિયન સાથેનું મજબૂત જોડાણ તેને ભારત માટે એક વિશ્વસનીય ભાગીદાર અને વિશાળ યુરોપિયન બજારનું પ્રવેશદ્વાર બનાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અનેક જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આજે ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં પાટણ જિલ્લાના રાધનપુરમાં 9 ઇંચથી વધુ અને સાંતલપુરમાં લગભગ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
1: ગુજરાતના તમામ પૂરગ્રસ્ત જિલ્લાઓ જેમાં નવસારી, સુરત અને વલસાડનો સમાવેશ થાય છે, ત્યાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નવસારી જિલ્લામાં જ NDRF, SDRF અને ભારતીય સેનાની સંયુક્ત ટીમોએ 14,000થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. દરમિયાન અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબલી અને ગુમા જેવા પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે સમીક્ષા બેઠક યોજી સોસાયટીઓમાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો. દરમિયાન પશ્ચિમ રેલવેના બિલીમોરા સેક્શન અને છારોડી તથા વિરમગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાના કારણે આજે પણ રેલ વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે સાવચેતીના પગલા તરીકે ઘણી મોટી ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને 7 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અપર્ણા ખૂંટના અહેવાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી શ્રી નડ્ડાએ જણાવ્યું કે બેઠક દરમિયાન પરીક્ષા પદ્ધતિમાં સુધારા સંબંધિત પાર્ટીની માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી. શ્રી નડ્ડાએ માહિતી આપી કે કોકરોચ જનતા પાર્ટીએ 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી અને પરીક્ષાના પેપર લીક થવા પર રોક લગાવવા માટે કેટલાક સુધારાઓના સૂચન પણ આપ્યા. શ્રી નડ્ડાએ કહ્યું કે સરકાર આવતીકાલે પ્રતિનિધિ મંડળ સાથે વધુ ચર્ચા કરશે.
2: लगभग 2 घंटे चली सरकार की ओर से मैं और मेरे साथ सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई.
0: પ્રતિનિધિમંડળમાં સામેલ ભાજપના પ્રવક્તા આશુતોષ રાનકાએ કહ્યું કે તેમની 3 માંગણીઓમાંથી 2નો સ્વીકાર કરવામાં આવ્યો છે.
3: डिमांड है 3, उनमें से 2 डिमांड कॉम्पेंसेशन और FIR का विड्रॉल और सॉवरेन गारंटी, उनसे सरकार पॉजिटिव है.
0: દિલ્હી પોલીસે અભિજીત દીપકેના મૃત્યુના સમાચારને લઈ અખબારમાં છપાયેલા અહેવાલોનું ખંડન કર્યું છે. પોલીસે જણાવ્યું કે આ દાવો ખોટો છે અને દીપકે સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે. પોલીસે કહ્યું કે આ દાવો દુર્ભાવનાપૂર્ણ છે અને આવી ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતના શ્રીહરિ નટરાજે પુરૂષોની 50 મીટર બેકસ્ટ્રોક સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. નટરાજે હિટ્સ 25.52 સેકન્ડનો સમય લઈ સેમીફાઇનલના 16 ખેલાડીઓમાં 14મા સ્થાને રહ્યા. સેમીફાઇનલ આજે રાત્રે યોજાશે. આ પહેલા રવિ વેરા, વેંકટ બુડીગીના અને અલી ઇમામે પુરૂષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ પેરા સ્વિમિંગ ઇવેન્ટના ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે સરકારે ટીવી રેટિંગ નીતિ 2026 બહાર પાડી છે, જે ભારતમાં ટેલિવિઝન રેટિંગના નિયમન માટે વ્યાપક માર્ગદર્શિકા નક્કી કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કેબિનેટે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવા અને કડક સજા માટેના મુસદ્દા વિધેયકને મંજૂરી આપી. આર્થિક બાબતોના મંત્રીમંડળે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બલ્લારી ગુંટકલ વિભાગની 3રી અને 4થી લાઇનને 1,264 કરોડ રૂપિયાની મંજૂરી આપી. સંસદના બંને ગૃહ આજે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને થયેલા હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને ગ્લાસ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના શ્રીહરિ નટરાજે પુરૂષોની 50 મીટર બેકસ્ટ્રોક સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:50 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

જ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ઝરોખા. અમારા આજે હવે પછીથી થતા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હમણાં 8:20 આપ સાંભળી શકશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે કાર્યક્રમ આપકે લીએ 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત તથા 10:30 કાર્યક્રમ ઢળતી જાહેરાત, જેનું પ્રસારણ કરવામાં આવશે મુંબઈ કેન્દ્ર પરથી.

આવતીકાલે 25 જુલાઈ 2026 શનિવાર સવારે 6:05 આપ સાંભળી શકશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 કાર્યક્રમ અમૃતધારા, શ્રી રામચરિત માનસ ગાનનું પ્રસારણ કરવામાં આવશે 6:35, 6:45 સંગીત સરિતા, 7 વાગે ભૂલે વિસરે ગીત,

7:30 મુંબઈ કેન્દ્ર પરથી હમ હૈ રાહી પ્યાર કે, 8:15 ત્રિવેણી કાર્યક્રમ તેમજ ચિત્રલોકનું પ્રસારણ કરવામાં આવશે 8:30, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10:02 ગુજરાતી ગીત, 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ દિલ સે, આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે 11:02, 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

12 વાગીને 5 મિનિટે કાર્યક્રમ યાદો કી મહેફિલ, 1 વાગે કાર્યક્રમ સુરીલા સફર, ત્રિવેણીનો સમય રહેશે બપોરે 2 વાગે. ગુજરાતી સુગમ સંગીતનો ને આપ સાંભળી શકશો 2 વાગીને 35 મિનિટે.

ત્રણ વાગે મંચ આહી ગીત, નાટ્ય તરંગ ડ્રામા 3:30, 4 પિટારા, 5 સરગમ, 5:30 સુરેલી સાંજ, 6 કાર્યક્રમ સુરેલા સફર, 7 વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ,

આઠ વાગે કાર્યક્રમ હવા મહલ, 8:15 ઝરોખા, અને ત્યારબાદ આપ સાંભળી શકશો નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 આપકે લીએ ફિલ્મ સંગીત, 9:30. 10 છાયા ગીત, 10:30 ઢલતી જાય રાત. આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે મુંબઈ કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આ હતી રૂપરેખા અમારા આજે હવે પછીથી તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. હિરલ બ્રહ્મભટ્ટના સ્વરમાં સાંભળીએ 102 નોટ આઉટ ફિલ્મના ગીતને.

સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરોમાં આપે સાંભળ્યું દબંગ ફિલ્મના ગીતને. આ સાથે જ આજનો ચિત્રલોક કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ આરતી ફિલ્મના ગીતને.
1: કૈસી?
2: માલૂમ નહીં, ચલો મુજે ઘર પહોંચા દો.

0: आंखों से दिल में समा, आजा रे आ जरा आ, लहरा के आ जरा, आंखों से दिल में समा, आजा रे आ जरा आ, लहरा के आ जरा आ।
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
2: શ્રોતા મિત્રો, આપ છો દેશની સુરેલી ધડકન વિવિધ ભારતીને સંગ 96.7 FM પર અને માણી રહ્યા છો ફિલ્મ સંગીતના કાર્યક્રમને. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં ધ ગ્રેટ ગેમ્બલર ફિલ્મના ગીતને, ગીત રચના આનંદ બક્ષીની, સંગીત આરડી બર્મનનું.

0: देखो जी।
1: સુમન કલ્યાણપુર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરૂમાં સાંભળીએ મોહબ્બત ઇસ્કો કહેતે હૈ ફિલ્મના ગીતને, સંગીત ખૈયામનું, ગીતરચના મજરૂ સુલતાનપુરીની.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.